નમસ્કાર, સુપ્રભાત. આકાશવાણી છે અને આપણે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1ની ફ્રીક્વન્સી પર. શ્રોતા મિત્રો, આજે છે મંગળવાર 7 જુલાઈ 2026. નિજ જેઠ વદ સાતમ વિક્રમ સંવત 2082 સવારના 5:58 અને 18 સેકન્ડ થઈ છે. અમારી પ્રાતકાલીન પ્રસારણ સભામાં હું આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આજે છે મંગળવાર. આજનો દિવસ આપણા સૌ માટે મંગળમય રહે, આપણે સારા કાર્યો કરીએ અને એ કાર્યોમાં સફળ થઈએ એવી શુભકામના સાથે આવો મંગળ ધ્વનિથી સભાની શરૂઆત કરીએ.

આજનો સુવિચાર. ગુરુ નાનકજીએ કહ્યું છે કે જેમ પુષ્પમાં સુગંધ છે અને અરીસામાં પ્રતિબિંબ છે, તે જ રીતે પ્રભુ તમારી અંદર વસે છે. તમારા અંતરતલમાં તેમનો વાસ છે અને તમારે તેને ત્યાં જ શોધવો જોઈએ.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: इस प्रोग्राम के प्रायोजक थे बीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો। શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે। અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।
0: આપ હો વિવિધ ભારતી પર, આઈએ સુનતે હૈ કાર્યક્રમ हम है राही प्यार के।
4: रफी की आवाजें हैं, शकील बदायूनी ने लिखा है ये गीत और नौशाद का संगीत।

0: विविध भारती पर आ रहे हैं साहित्य जगत के जाने माने लेखक हरिशंकर राठी, आपसे साझा करेंगे अपनी लेखन यात्रा।
1: किशोरावस्था से ही मैं कहीं न कहीं अपनी भाषा में व्यंग का प्रयोग करता था, हास्य भी मेरे अंदर था और मैं बहुत विनोद किया करता था। जो स्वाभाविक रूप से मेरे व्यंग निकलते थे किसी मुद्दे पर, वो कुछ लोगों ने कहा कि आप तो बड़ा अच्छा व्यंग बोल लेते हैं। ये बड़े मजे की बात है कि बाद में चल करके व्यंग मेरी प्रमुख विधा हो गई।
0: तो सुनना न भूले कार्यक्रम आज के मेहमान 8 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर।
2: हम है राही प्यार की इस कार्यक्रम में अब वक्त है एक छोटी सी ब्रेक का।
3: नमस्कार, आकाशवाणी समाचार मित्तल पटेल वांचे छे। सौप्रथम मुख्य समाचार। प्रधानमंत्री नरेन्द्र मोदी आज जकार्तामां इंडोनेशियाना राष्ट्रपति साथे द्विपक्षीय वातचीत करशे। बंने देशों वच्चेना संबंधो सुदृढ़ बनावा विदेश मंत्री डॉ एस जयशंकरे बहरीनमां राजा साथे मुलाकात करी। उद्योग मंत्री पीयूष गोयले जणाव्यु के भारतनुं चर्म उद्योग मुक्त व्यापार करारो द्वारा नवी निकास तको प्रदान करवा सज्ज। श्री राम जन्मभूमि तीर्थक्षेत्र ट्रस्टे राम मंदिरमां कथित दान उचापत केसमां महासचिव चंपतराय अने सभ्य डॉ अनिल मिश्राना राजीनामानो स्वीकार कर्यो। યુક્રેને સાયબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબ્રિયાન્તો સાથે વાતચીત કરશે। શ્રી મોદી ગઈકાલે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિના આમંત્રણ પર 3 દિવસની રાજ્ય મુલાકાતે જકાર્તા પહોંચ્યા હતા। રાષ્ટ્રપતિ પ્રબોવોએ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું વ્યક્તિગત સ્વાગત કર્યું હતું। સાંભળીએ આ અંગે એક અહેવાલ।
4: प्रधानमंत्री के स्वागत के लिए पारंपरिक इंडोनेशियाई और भारतीय नृत्य प्रस्तुतियों वाला एक शानदार सांस्कृतिक कार्यक्रम आयोजित किया गया। यह दोनों देशों के बीच गहरे सभ्यतागत और सांस्कृतिक संबंधों को दर्शाता है। श्री मोदी इंडोनेशिया के राष्ट्रपति प्रबोवो सुबियांतो के साथ द्विपक्षीय वार्ता करेंगे। वार्ता में व्यापार, निवेश, रक्षा, समुद्री सुरक्षा, डिजिटल तकनीक और सांस्कृतिक आदान प्रदान के क्षेत्रों में सहयोग बढ़ाने पर ध्यान केंद्रित किया जाएगा। इससे भारत और इंडोनेशिया के बीच व्यापक रणनीतिक साझेदारी और मजबूत होगी। आकाशवाणी से बात करते हुए भारतीय समुदाय के सदस्यों ने प्रधानमंत्री की यात्रा को लेकर उत्साह व्यक्त किया और भरोसा जताया कि इससे द्विपक्षीय संबंध और मजबूत होंगे तथा व्यापार और निवेश के लिए नए अवसर सृजित होंगे। जकार्ता से संदीपन दास गुप्ता की रिपोर्ट के साथ समाचार कक्ष से जया भारती।
3: ઇન્ડોનેશિયામાં ભારતીય રાજદૂત સંદીપ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની મુલાકાત સંરક્ષણ, વેપાર, ઉર્જા, ખાદ્ય સુરક્ષા, શિક્ષણ અને આરોગ્ય સંભાળ સંબંધિત અનેક કરારો માટે માર્ગ મોકળો કરે તેવી અપેક્ષા છે। ભારત અને ઇન્ડોનેશિયા તેમની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે તૈયાર છે। પ્રધાનમંત્રીની મુલાકાત દરિયાઈ અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે અને ઉભરતા ક્ષેત્રોના સહયોગને વધુ ગાઢ બનાવશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે સહકાર મંત્રાલયે છેલ્લા 5 વર્ષમાં સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લગભગ 30 કરોડ લોકોના જીવનમાં નવી ઉર્જાનો સંચાર કર્યો છે। નવી દિલ્હીમાં સહકાર મંત્રાલયના 5મા સ્થાપના દિવસ સમારોહને સંબોધતા શ્રી શાહે કહ્યું કે વર્ષ 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાપિત મંત્રાલયે સહકારી માળખાને આધુનિક, પારદર્શક અને ટેકનોલોજી સંચાલિત અને સ્પર્ધાત્મક બનાવી છે।
5: पूरे देश ने बायलॉज को स्वीकार कर लिया है। कहीं पर कोई भी कोई शासन की व्यवस्था कोऑपरेटिव के कंसेप्ट को विकृत करती हुई नहीं देखी है। आज पूरे देश के पैक्स एक ही बायलॉज के तहत काम कर रहे हैं। मॉडल बायलॉज को स्वीकार कर लिया।
3: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનમાં રાજા હમાદ બિન ઈસા અલ ખલીફા સાથે મુલાકાત કરી। બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરી। ડોક્ટર જયશંકર ખાડી દેશોની તેમની 4 દેશોની મુલાકાતના બીજા તબક્કામાં કતારથી બહેરીન પહોંચ્યા, જેમાં કુવૈત અને ઓમન પણ સામેલ છે। ડોક્ટર જયશંકરે બહેરીનમાં ભારતીય સમુદાયની સલામતી અને સુખાકારી સુનિશ્ચિત કરવા બદલ તેમનો આભાર માન્યો। શ્રી જયશંકરે બહેરીનમાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી। ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ભારતના ચર્મ અને ફૂટવેર ઉદ્યોગની નિકાસ આશરે 42,200 માફ કરશો, ₹42,847 કરોડ છે. ભારત માટે 38 વિકસિત દેશોએ મુક્ત વેપાર કરારો દ્વારા તેમના બજારો ખુલ્લા મૂક્યા છે, જેમાં બ્રિટન, ઓમાન, સંયુક્ત આરબ અમીરાત અને અન્યનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં લેધર એક્સપોર્ટ કાઉન્સિલ નેશનલ એક્સપોર્ટ એક્નેવને સંબોધિત કરતા શ્રી ગોયલે જણાવ્યું હતું કે ઇક્વાડોર સહિત ઘણા દેશો ભારત સાથે મુક્ત વેપાર કરારો કરાવવામાં રસ ધરાવે છે, જેનાથી ભારતીય નિકાસકારો માટે હવે નવી તકો ઊભી થાય છે. ઉદ્યોગમંત્રીએ જણાવ્યું હતું કે ભારતની ચામડાની નિકાસનો 77% હિસ્સો હાલમાં ફક્ત 15 દેશોમાં જાય છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટના સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામા સ્વીકારી લીધા છે. રામ મંદિર દાન કૌભાંડ કેસમાં નામ આવ્યા બાદ બંનેએ રાજીનામું આપી દીધું હતું. નવી નિમણૂક ન થાય ત્યાં સુધી કૃષ્ણમોહનને વચગાળાના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની ફરિયાદને કારણે કથિત દાન ગેરરીતિ કેસમાં નોંધાયેલી FIRનો આધાર બન્યો હતો, જેમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ટ્રસ્ટે મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક કરવાનો પણ નિર્ણય લીધો છે અને ઉમેદવારોની ભલામણ કરવા માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. મીડિયાને સંબોધતા ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવગીરીએ જણાવ્યું હતું કે આ ઘટના પાછળ કાવતરું હોવાની શક્યતાને નકારી શકાય નહીં. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે દાનમાં આપેલા બધા ઘરેણા અને કિંમતી વસ્તુઓ સુરક્ષિત છે, યોગ્ય રીતે હિસાબ આપવામાં આવે છે અને દાન કરાયેલી વસ્તુઓની વિગતો ટ્રસ્ટ પાસે ઉપલબ્ધ છે. આદિજાતિ બાબતોના મંત્રાલયે ઓડિશાના પાટનગર ભુવનેશ્વરમાં આદિજાતિ સંશોધન સંસ્થાઓને મજબૂત બનાવવા માટે 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરશે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી જુઆલ ઓરામ આ કાર્યશાળાનું ઉદઘાટન કરશે, જેમાં આશરે 200 સહભાગીઓ હાજરી આપશે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
6: जनजाति कार्य मंत्रालय और वाराणसी के संपूर्णानंद संस्कृत विश्वविद्यालय के बीच एक समझौता ज्ञापन पर हस्ताक्षर किए जाएंगे. कार्यक्रम के दौरान ट्राइब एक्स नामक एक डिजिटल शिक्षण मंच का भी शुभारंभ किया जाएगा. कार्यशाला का उद्देश्य देश भर में जनजातीय अनुसंधान संस्थानों के कामकाज की समीक्षा करना और उन्हें जीवंत ज्ञान संस्थानों, सांस्कृतिक संसाधन केंद्रों और जनजातीय विकास के लिए नीतिगत सहायता केंद्रों में परिवर्तित करने के लिए एक व्यापक कार्यसूची विकसित करना है. दीपेंद्र की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं प्राची वाजपेयी.
3: सेंट्रल ब्यूरो ऑफ इन्वेस्टिगेशन CBI બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલ 4 ગુનાહિત કેસોમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 26 સ્થળોએ દરોડા પાડ્યા છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, આસામ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. દરોડા દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા મળી આવ્યા છે. આ મામલે તપાસ ચાલી રહી છે. એજન્સીના જણાવ્યા મુજબ આ કેસોમાં લેફ્ટનન્ટ કર્નલ, મેજર અને એન્જિનિયર રેન્કના કુલ 10 અધિકારીઓ, કેટલાક ખાનગી વ્યક્તિઓના નામ પણ સામે આવ્યા છે. યુક્રેને સાઇબિરિયાના ઓમ્સ્કમાં રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર ડ્રોન હુમલો કર્યો છે. યુદ્ધ દરમિયાન આ યુક્રેનના સૌથી લાંબા અંતરના હુમલાઓમાંનો એક છે. સ્થાનિક રશિયન અધિકારીઓએ આ હુમલાની પુષ્ટિ કરી છે. યુક્રેનના જનરલ સ્ટાફે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ હુમલાને કારણે ઓમ્સ્ક રિફાઇનરીમાં આગ લાગી હતી. રિફાઇનરી યુક્રેનિયન કબજા હેઠળના પ્રદેશથી લગભગ 2700 કિલોમીટર દૂર છે. ઓમ્સ્ક પ્રદેશના ગવર્નર વિટાલી ખોચકનાકે જણાવ્યું હતું કે યુક્રેને રિફાઇનરી પર હુમલો કર્યો હતો અને રશિયન વાયુસેનાએ હુમલામાં સામેલ મોટાભાગના ડ્રોનનો નાશ કર્યો છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે નોટિંગહામના ટ્રેન્ટ બ્રિજ ખાતે 5 મેચની શ્રેણીની 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે. ભારતીય ટીમ બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યરે હજી સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી. આ પહેલા યજમાન ઇંગ્લેન્ડે શનિવારે માન્ચેસ્ટરમાં 2જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતને 4 વિકેટથી હરાવ્યું હતું. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાળ.
7: આજના તમામ અખબારોએ મુંબઈ પુણેમાં ભારે વરસાદના કારણે 13 લોકોના થયેલા મોત અને રાજ્યભરમાં પડેલ વરસાદના સમાચારોની હેડલાઇન બનાવી છે. ગુજરાત સમાચાર લખે છે, મુંબઈ પુણેમાં વરસાદી મહાતોફાનમાં 13ના મોત. ભારે વરસાદના પગલે કેટલાક રાજ્યોમાં એલર્ટ, ભૂસ્ખલન પૂર. સંદેશની હેડલાઇન છે, મુંબઈમાં મેઘતાંડવ, 13ના મોત, મુંબઈ ઠપ, પુણે ટ્રેન માર્ગ વ્યવહાર બંધ. દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાત મુંબઈમાં વરસાદી તોફાન, 19 ફ્લાઇટ રદ, ટ્રેનો ડાયવર્ટ કરવી પડી, 5ના મોત. આજે રેડ એલર્ટ, રામ મંદિર ટ્રસ્ટે ચંપત મિશ્રાને રામ રામ કરી દીધા. હેડલાઇન છે ગુજરાત સમયની.
3: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધો સુદૃઢ બનાવવા વિદેશમંત્રી એસ જયશંકરે બહેરીનના રાજા સાથે મુલાકાત કરી. ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારતનું ચર્મ ઉદ્યોગ મુક્ત વેપાર કરારો દ્વારા નવી વિકાસ તકો પ્રદાન કરવા સજ્જ. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રામ મંદિરના કથિત દાન ઉચાપત કેસમાં મહાસચિવ ચંપતરાય અને સભ્ય ડોક્ટર અનિલ મિશ્રાના રાજીનામાનો સ્વીકાર કર્યો. અને ક્રિકેટમાં ભારત આજે 5 મેચની શ્રેણીની 3જી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: ऐसे ही नायाब गीतों का कार्यक्रम
1: अनमोल यादें,
0: जाने माने फिल्म पत्रकार राजीव विजयकर के साथ
1: अनमोल यादें
0: सुनना न भूलिए हर शुक्रवार शाम 7:45 पर अनमोल यादें देश
2: फैंटास्टिक फन फॉर फैमिली
3: 101.1 MHz।
4: જી હા દોસ્તો, આ મસ્ત મજાની રેની રેની મોર્નિંગમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરે છે આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી. આપ સૌને વેરી ગુડ મોર્નિંગ. સમય છે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જાણવાનો જરૂરખાનો. આપ છો 101.1 સુરત FM પર અને સવારના 8:30 નો આ સમય છે. તો આપને જણાવી દઈએ કે આજે સવારે 9:30 આજ કે ફનકાર આ કાર્યક્રમ આપ સાંભળશો, જે કેન્દ્રિત રહેશે અભિનેતા દિલીપ કુમાર પર. ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ આપના માટે લઈને આવશે નયના રાજપૂત. સુરતી સિઝર માણસો, આપની આ રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી સાથે સવારે 11 અને 12 સમય છે. હિન્દીમાં સમાચાર 12:05 યાદો કી મહેફિલ કાર્યક્રમ સાંભળશો આપ.

પહેલી કાર્યક્રમ આપ સાંભળશો આજે બપોરે 3 કલાકે. પિટારા ખુલશે 4 વાગે, જેમાં આજે આપ સાંભળશો સેલ્યુલોઇડ કે સિતારે, અભિનેતા વિપુલ દેશ પાંડે સાથેની વાતચીત આપ સાંભળશો. 5 વાગ્યાનો સમય છે છાયા ગીતના પુનઃ પ્રસારણનો અને તરાને નયે પુરાને 5:30 આપ સાંભળશો. સાંજે 6:05 ગુજરા હુઆ જમાના કાર્યક્રમ પ્રસ્તુત થશે. જયમાલા 7 વાગે, 7:45 પોપ એક્સપ્રેસ અને 8 વાગે આપ સાંભળશો હવા મહેલ.

0: સો ફ્રેન્ડ્સ, આ હતી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. ઝરોખા આપ છો 101.1 સુરત એફએમ પર.
1: અરે મોહનભાઈ, કાફી બિઝી લગ રહે હો.
2: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
1: અરે મોહનભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
2: સચ?
1: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઈન ઠગો સે બચે.
2: સમજ ગયા.
3: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
0: 101.1 સુરત એફએમ આપે ટ્યુન કર્યું છે. સવારના 8:35નો આ સમય છે. શ્રોતા મિત્રો, આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ

0: में प्रस्तुत छे।
1: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત, અમરેલીમાં બેના મોત। મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા। તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં વધારો। ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર। ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર। રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી। વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3 ઝડપ્યા। નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 3 T20 મેચ રમાશે। સમાચાર વિગતવાર। રાજ્યભરમાં વરસાદની આગાહી વચ્ચે સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે। આજે સવારના 6 વાગ્યા સુધીમાં 225 તાલુકામાં વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ 9 ઇંચ વરસાદ વાપી તાલુકામાં નોંધાયો છે। 6-7 ઇંચ જેટલો વરસાદ કામરેજ, પારડી, ઉમરગામ, ઘોઘા અને નાના પોંડામાં પડ્યો છે। સૌથી ઓછો વરસાદ અમીરગઢ, ઈડર, આણંદ અને સુત્રાપાડામાં નોંધાયો છે। કચ્છના રાપર શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડતા મુખ્ય બજાર અને એસટી બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારોમાં પાણી વહ્યા હતા। રાપરના બાલાસરી ગામમાં અચાનક વીજળી પડતા એક ઝાડ ધરાશાયી થયું અને વીજપોલ તૂટી પડ્યો। ખડીર, રતનપર અને ખેંગારપર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી। ભુજ, ગાંધીધામ, અંજાર, ખાવડામાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા પડ્યા હતા। વરસાદને લઈને સુરત જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે, જેને લઈને જિલ્લા કલેક્ટર તેજસ પરમાર દ્વારા હેલ્પલાઇન નંબર 1077 કાર્યરત કરવામાં આવ્યો છે। આ સાથે જ ઉકાઈ ડેમની સપાટી પર સિંચાઈ વિભાગ સતત નજર રાખી રહ્યું છે।
2: દર 3-3 કલાક કે અમને આઈએમડી તરફથી જે પણ ઇન્ફોર્મેશન આવે છે એના આધારે એની તૈયારી અમારી ચાલતી હોય છે। સમગ્ર જિલ્લામાં તમામ મામલતદાર રૂમ જે છે કંટ્રોલ રૂમ કાર્યરત છે। સાથે સાથે જયારે પણ કોઈ પણ પ્રકારનું માહિતી આપણને આવે તો આપણી જે ખાસ કરીને ફાયરની ટીમ એ ત્યાં જતી હોય છે। ત્યારે કોઈ એવી મોટી કોઈ ગંભીર પરિસ્થિતિ અત્યારે સુરત જિલ્લામાં નથી। કોઈ પણ પ્રકારની કોઈ પણ સમસ્યા સર્જાય તો તમે જિલ્લાના કંટ્રોલ રૂમ 1077 નો સંપર્ક કરી શકો છો।
1: જામનગરમાં પહેલા વરસાદમાં જ પટણીવાડ વિસ્તારમાં આવેલ એક જૂની જર્જરિત ઇમારતની છત ધરાશાયી થઈ હતી। બોટાદ જિલ્લામાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। બરવાળા, સારંગપુર, નાવડા, ગુંદા, બેલા, ખાંભડા, સેંધળી સહિત જિલ્લાભરમાં વરસાદ પડ્યો હતો। વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી। અમરેલીમાં ભારે વરસાદના પગલે બેના મોત થયા છે। સાવરકુંડલાના ગિનિયા ગામમાં ભારે વરસાદ દરમિયાન દિવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દટાઈ જવાથી 29 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું। ધારી વિસ્તારમાં ખોડિયાર ડેમના દરવાજા ખોલ્યા પછી સરંભડા નદીમાં અચાનક આવેલા પૂરમાં વહી જવાથી અન્ય એક વ્યક્તિનું પણ મૃત્યુ થયું। રાજ્યભરમાં વરસાદી માહોલ વચ્ચે અનેક નાના મોટા જળાશયો, ચેકડેમો અને ડેમો ઓવરફ્લો થયા છે તો ક્યાંક હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ તેની 34 ફૂટની પૂર્ણ સપાટીએ 100% ભરાઈ જતા તેના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની નોંધપાત્ર આવક થઈ છે, જેના પગલે સપાટી જાળવી રાખવા માટે હાલ ડેમમાંથી 1800 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। તાપીના સોનગઢના ડોસવાડા વિયર ડેમની સપાટીમાં સતત વધારો થતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી જિલ્લાના 17 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે। હાલ ડેમની ઉપરથી આશરે 1 ઇંચ જેટલું પાણી વહી રહ્યું છે। ડેમમાંથી હાલ 57.91 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ઉકાઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે। ડેમની સપાટી 310.69 ફૂટ પર પહોંચી છે। ઉપરવાસમાંથી ડેમમાં આશરે 93,000 ક્યુસેક પાણી આવી રહ્યું છે। ડેમના જળસ્તરમાં 2 દિવસમાં 2 ફૂટનો વધારો નોંધાયો છે। અમરેલી જિલ્લાના જળાશયો, નદી, તળાવો, પુલ કે નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશ કરીને નહાવા અને તટ પર પહોંચીને સેલ્ફી કેમેરા, મોબાઈલથી શૂટિંગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલ જાહેરનામું 29 ઓગસ્ટ સુધી અમલી રહેશે। મુંબઈમાં પડેલા મુશળધાર વરસાદને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે। રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાને કારણે વસઈ રોડ, નાલાસોપારા વચ્ચે ટ્રેન સેવાને અસર પડી છે, જેને કારણે સુરત વિરાર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેન ગઈકાલે રદ કરવામાં આવી, જ્યારે વિરાર વરસાડ પેસેન્જર ટ્રેનને ઉમરગામ સ્ટેશન સુધી ટૂંકાવવામાં આવી। જોધપુર બંદર, સૂર્યનગરી એક્સપ્રેસ વાપી રેલવે સ્ટેશન પર ટર્મિનેટ કરાઈ છે, જ્યારે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી ડબલ ડેકર એક્સપ્રેસ ટ્રેનને સુરત સ્ટેશન પર અટકાવવામાં આવી, જ્યારે આજથી પોરબંદર સૌરાષ્ટ્ર આઝમગઢ એક્સપ્રેસ, બાંદ્રા હિસાર એક્સપ્રેસ, બાંદ્રા જયપુર એક્સપ્રેસ, બાંદ્રા જામનગર, સુરત બાંદ્રા અને સુરત વિરાર અને દહાણુ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી હોવાનું જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાએ જણાવ્યું।
3: सभी प्रमुख स्टेशनों पर हमने लोगों को जानकारी के लिए हेल्प डेस्क भी स्थापित की है। स्टेशनों पर हम रेगुलर अनाउंसमेंट भी कर रहे हैं, जिसमें अपडेटेड जो पोजीशन है ट्रेनों की वो बताई जा रही है। तो उनको किसी भी प्रकार की असुविधा ना हो उसके लिए कि हमने कहते हैं फूड पैकेट्स उनको सप्लाई कर रहे हैं और एनजीओ की मदद से चाय बिस्कुट पानी और इन सब का मतलब ख्याल रखा जा रहा है। हमारी जो वेबसाइट्स हैं सोशल मीडिया के जो चैनल्स हैं जहाँ पे हम अपनी जानकारी को ज्यादा से ज्यादा लोगों को प्रसारित कर रहे हैं।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ airnews_abid ને ફોલો કરશો। મહારાષ્ટ્રના પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાવાને કારણે મુંબઈ તરફનો રેલ વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે। આના પરિણામે અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને પણ વલસાડ રેલવે સ્ટેશન પર જ રોકી દેવામાં આવી। અચાનક ટ્રેનો અટકી પડતા મોટી સંખ્યામાં મુસાફરો વલસાડ ખાતે ફસાઈ ગયા। આ ઘટનાની જાણ થતાં જ વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ તેમની ટીમ સાથે તાત્કાલિક વલસાડ રેલવે સ્ટેશન પર પહોંચ્યા હતા। ફસાયેલા મુસાફરોને સહાય પણ કરવામાં આવી।
0: મુંબઈ અને પુણેના રસ્તા અને રેલ પૂરી રીતે જે ટ્રાવેલ છે એ ખોળવાઈ ગયું હતું। હજારો યાત્રીઓ વલસાડ અને વાપીમાં ફસાયા હતા। અમે તંત્ર સાથે સંકલન કરીને બસના તકી આપણા જેટલા પણ યાત્રીઓ ફસાયા હતા એમને મુંબઈ તરફ એમને સપોર્ટ કરવામાં આવ્યા। યાત્રીઓ માટે ફૂડ પેકેટનું આયોજન કર્યું।
1: દક્ષિણ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો છે જેના પરિણામે રેલવે વ્યવહાર ખોરવાયો છે। કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે જ્યારે કેટલીક ટૂંકાવવામાં આવી હોવાનું મુંબઈ સ્થિત પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું।
4: 16 ટ્રેનો કો અબ તક રદ કિયા ગયા હૈ, સાથ હી 15 ટ્રેનો કો શોર્ટ ટર્મિનેટ કિયા ગયા હૈ, 26 ટ્રેનો કા સમય રીશેડ્યુલ કિયા ગયા હૈ, 16 ટ્રેનો કો શોર્ટ ઓરિજિનેટ કિયા ગયા હૈ તથા 13 ટ્રેનો કો માર્ગ મે બદલાવ કિયા ગયા હૈ। યે સભી પરિવર્તન મૌસમ કી પરિસ્થિતિયો ઓર સુરક્ષિત સંચાલન કો ધ્યાન મે રખતે હુએ કિયે ગયે હૈ।
1: અમદાવાદના 2008ના બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે। 38ને ફાંસીની સજાની પુષ્ટિ માટે રાજ્ય સરકારની અરજી અને 48 દોષિતોની સજા સામે કરાયેલી અપીલ અંગેનો આ ચુકાદો વડી અદાલત જાહેર કરશે। સાંભળીએ એક અહેવાલ।
5: જ્યારે અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે કુલ 78 આરોપીઓ સામે ટ્રાયલ ચાલી હતી। વર્ષ 2009માં દાખલ થયેલા કેસનો ચુકાદો 13 વર્ષ બાદ 18 ફેબ્રુઆરી 2022ના રોજ આવ્યો હતો, જેમાં કોર્ટે 49 આરોપીઓને દોષિત ઠેરવતા 38 આરોપીઓને ફાંસીની સજા અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જ્યારે 29 આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા। અમદાવાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા અને 246 લોકો ઘાયલ થયા હતા। સેશન્સ કોર્ટ દ્વારા ફાંસી અપાયેલ 38 દોષિતો પર સજાના અમલ માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અરજી કરી છે, તો દોષિત ઠરેલા 48 આરોપીઓએ સજા સામે હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી છે। આકાશવાણી સમાચાર, મિત્તલ પટેલ।
1: રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે અને સારંગપુર બ્રિજની નીચેથી 4 ગેરકાયદેસર હથિયારો સાથે ઉત્તરપ્રદેશના 3 લોકોની ધરપકડ કરી છે। કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે।
6: રથયાત્રા કા તહેવાર આ રહા હૈ, ઉસકે સિલસિલે મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે દ્વારા અમદાવાદ શહેર મેં હર એરિયા મેં પેટ્રોલિંગ કી જા રહી હૈ। ક્રાઇમ બ્રાન્ચ કી એક ટીમ કો જો ઇન્ફોર્મેશન મિલી થી ઉસ ઇન્ફોર્મેશન કે હિસાબ સે ઉન્હોને 3 યુવાઓ કો પકડા હૈ, જો તીનો બાહત તહેસીલ ઓર આગ્રા જિલ્લે કે હૈ ઓર તીનો કે પાસ સે કુછ 4 દેસી ઇલીગલ હથિયાર મિલે હૈ, પિસ્ટલ ઓર ઉનકે સાથ લાઇવ કાર્ટ્રિજ ઓર એક એડિશનલ મેગઝિન મિલા હૈ।
1: ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે નોટિંગહામ ખાતે ત્રીજી T20 મેચ રમાશે। આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે। 5 મેચની શ્રેણીમાં ભારત 1-0 પાછળ છે। શ્રેણીની ચોથી મેચ બ્રિસ્ટલ અને 5મી મેચ સાઉથહેમ્પ્ટનમાં રમાશે। ત્યારબાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે। અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર। છેલ્લા 24 કલાકમાં 225 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં મેઘમહેર યથાવત, અમરેલીમાં 2ના મોત। મેઘમહેરના પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ છલકાતા 20 દરવાજા ખોલાયા। તાપીના ઉકાઈ ડેમની સપાટીમાં પણ વધારો, ડોસવાડા વિયર ડેમ ઓવરફ્લો થતા 17 ગામ હાઈ એલર્ટ પર। ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર પર અસર, રેલવે તંત્ર અને વલસાડના સાંસદે મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરી। વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં આજે વડી અદાલત મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કરશે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે 3ને ઝડપ્યા। નોટિંગહામ ખાતે આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાશે। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। નમસ્કાર।
7: શ્રોતા મિત્રો, આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. આપ છો 101.1 સુરત FM પર. થોડી જ વારમાં આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોક.
8: નકલી ઓફર્સ થી સાવધાન.
9: RBI કહે છે,
8: જાણકાર બનો, સતર્ક રહો.
10: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
11: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
10: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
11: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: विविध भारती के पास है बेमिसाल हस्तियों का अनमोल खजाना।
1: चंदा मामा दूर के हुए पकाए भूर के।
0: जरा सुनिए कैसे बना ये गाना।
2: एक जमाना था 1951 या 50 में, बाबूलाल चतुर्वेदी एक यहाँ प्रोग्राम इंचार्ज दिल्ली से आए।
0: संगीतकार रवि।
2: उन्होंने एक दिन फोन किया, कहने लगे यहाँ हम डोरियां रिकॉर्ड करना चाहते हैं, बना रिकॉर्ड कर दो। तो मेरी माँ अक्सर गाना गा के नहीं एक लाइन सुना करती, दो लाइन, चंदा मामा।
3: Fantastic fun for family.
4: 101.1
5: MHz. Yes, my dear friends, fantastic fun for family માં આપ સૌનું ભીનું ભીનું સ્વાગત કરે છે આપની આ રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી. ભીગા ભીગા મોસમે, જી હા દોસ્તો, વરસાદે બરાબર જમાવટ કરી છે અને હવે લાગે છે કે ભાઈ ચોમાસું આવી ગયું છે. પણ આવનારા કેટલાક દિવસોમાં સાચવીને રહેજો, યલો એલર્ટ રેડ એલર્ટ છે, એટલે બહાર જવાનું ટાળજો અને ઘરે જ રહીને વરસાદી મોસમનો આનંદ માણજો. ફિલહાલ આપે ટ્યુન કર્યું છે 101.1 સુરત એફએમ અને સ્ટુડિયોની વોલ ક્લોકમાં સવારના 10 વાગ્યા છે. આપની પસંદના ગીતો સાંભળવાનો સમય છે, આપની સાથે વાતો કરવાનો સમય છે. તો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત એફએમ સ્પીકિંગ હવે પ્રસ્તુત છે. આજનો આ કાર્યક્રમ આપના માટે લઈને આવી રહ્યા છે નૈના રાજપૂત.

0: हेलो सूरत एफएम स्पीकिंग।
1: हेलो सूरत एफएम स्पीकिंग। जी हाँ दोस्तों, आप तो जानी तो ने मानी तो मन पसंद फोन इन प्रोग्राम।
2: हेलो सूरत एफएम स्पीकिंग 101.1
1: सूरत एफएम। हेलो सूरत स्पीकिंग, कौन बोलो छो?
0: हेलो
3: हेलो सूरत एफएम स्पीकिंग
2: 101.1 सूरत एफएम।
4: हेलो
5: हेलो सूरत एफएम स्पीकिंग, कौन बात करो?
4: दशरथ सिंह राठौर।
5: जी दशरथ भाई,
4: केम छो?
5: बस फाइन फाइन। तमे जुओ छो क्रिकेट?
4: जो छे क्रिकेट।
5: तमारा फेवरेट क्रिकेटर कौन छे अत्यारे?
4: मारा अत्यारे तो अजय सूर्यवंशी।
5: अच्छा,
4: सच्ची विराट कोहली, त्यार पछी कपिल देव, सुनील गावस्कर, फर्स्ट कपिल देव।
5: वाह भाई वाह।
4: 175 नॉट आउट।
5: सरस सरस, बराबर छे।
4: वर्ल्ड कप,
5: हाँ, ए तो छे ने। 1983 માં ભારતે પહેલો વર્લ્ડ કપ જીતેલો ક્રિકેટનો, ને કપિલ દેવની કપ્તાની હતી ને ત્યારે।
4: કપિલ દેવ
5: પછી આપણા કયા કેપ્ટન છે કે જે તમને બહુ આમ એ લાગ્યા હોય યાદગાર?
4: સુનિલ ગવાસ્કર। સૌરવ
5: ગાંગુલી પણ હતા। હજુ એક કેપ્ટન કુલ નું નામ ભૂલી જાઓ છો તમે?
4: હા, એટલે જે પેલા ધોની,
5: એ જ કહું છું, એમનો જન્મદિવસ છે આજે।
4: હા રાઈટ,
5: હા 7 જુલાઈ। હા જી,
4: મેની મેની હેપી બર્થડે।
5: હા આપણે એમને હેપી બર્થડે કહીએ ને કેપ્ટન કુલ ને। અને સારું એવું યોગદાન રહ્યું છે એમનું ભારતીય ક્રિકેટમાં,
4: બહુ સરસ।
5: જીવન પરથી પ્રેરણા લઈને ફિલ્મ પણ બની છે મહેન્દ્રસિંહ ધોનીના, MS ધોની। એમની કેપ્ટનશીપમાં આપણે વર્લ્ડ કપ પણ લાવ્યા છીએ, T20 નો વર્લ્ડ કપ લાવેલા ને,
4: વર્લ્ડ કપ પણ જીતેલા। પછી જે 6 સિક્સર મારનાર
5: યુવરાજ
4: સિંહ, એ પણ બહુ ફેમસ
5: ક્રિકેટર હતા। હા તો આજે એમનો જન્મદિવસ છે તો એમની,
4: હા MS ધોની,
5: તો એ ફિલ્મ થી ગીત સાંભળીએ આજે?
4: હા એ સાંભળાવી દેજો।
5: તો સાંભળીએ આ ગીત દશરથભાઈ?
4: કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, કઈ વાંધો।
5: ઓકે દશરથભાઈ, આવજો, સાંભળતા રહેજો સુરત FM।
4: બાય બાય।

0: हेलो
1: जी, गुड मॉर्निंग.
0: हेलो
1: गुड मॉर्निंग.
0: हेलो. હા, ગુડ મોર્નિંગ.
1: જી,
0: નીપા બેન બોલું છું.
1: કેટલા દિવસ પછી કોલ કર્યો નીપા બેન?
0: 2 મહિના પછી.
1: ઓ, શું વાત કરો છો.
0: હા,
1: હું જોઈ લઉં જરાક તમારું નામ લાસ્ટ ટાઈમ. કરિશ્મા કપૂર ની ફિલ્મ નું ગીત હોય ને અલકા યાજ્ઞિક ગાયું હોય એવું ગીત સાંભળવું છે તમને?
0: હા હા.
1: એટલે મારે પછી બહુ ધ્યાન રાખવું પડે ભાઈ, તમે આવું આમ સરસ અટપટું મને ફરમાઈશ આપો.
0: આપને ખબર હોય કે કયા પિક્ચર નું છે.
1: બરાબર બરાબર બરાબર. પણ સારું, એમ તમે જાણકારી સારી રાખો છો નીપા બેન.
0: એવું છે કે મેં જોયેલું છે, હમણાં તે દિવસે સાંજે ટીવી ચાલુ કર્યું, તો એની પર નરેન્દ્ર મોદી નો એવોર્ડ નું બધા હતો તે જોયું પ્રોગ્રામ.
1: એમને અત્યારે હમણાં જ પદ્મભૂષણ થી સન્માનિત કરાયા છે.
0: હા, બધું આખું પ્રોગ્રામ જ જોઈ લીધો.
1: તો તમને અલકા યાજ્ઞિક ના સ્વરે ગાયેલા ગીતો ગમે છે એમને?
0: મારો
1: છોકરો છે, બસ તો હવે એન્જોય કરો એમ ને.
0: નાસ્તો પણ સમોસા લાવીને ખાઈ લીધા.
1: તો બહુ ક્યારે લાવવાના? હવે
0: બહુ આવે છે.
1: આવે છે,
0: હજી તો સગાઈ નથી થઈ.
1: પછી ચાલુ છે શોધખોળ?
0: હા, ચાલુ છે. બહુની જરૂર કરે, સિનિયર સિટીઝનો આવે પછી બહુની જરૂર જ હોય ને.
1: હા, અને એક એક એજ થાય એટલે પછી હવે એ પણ જરૂરી હોય છે, બાળકોના લગ્ન ને બધું થવું.
0: હા હા.
1: જી નીપાબેન, તો કરિશ્મા કપૂર નો અભિનય હોય અને એમનું ગીત અલકા યાજ્ઞિકે ગાયું હોય એવું આ ગીત તમારા માટે આવી રહ્યું છે સુરત FM પર.
0: હા, આવજો.

0: हेलो,
1: हेलो, सूरत एफएम स्पीकिंग।
0: गुड मॉर्निंग मैडम
1: जी। गुड मॉर्निंग,
0: हूँ राजेश। बोलो, हूँ आठ फरियादी। बोलो
1: बोलो, શું હાલચાલ?
0: હા, સાહેબ ની બેઠો એફએમ સાંભળું છું ને તમારી યાદ આવેલો ફોન કર્યો।
1: અરે વાહ ભાઈ વાહ, બોલો રાજ,
0: ચાલે એફએમ વગર
1: શ્વાસો શ્વાસ માં

0: ફસી ગયેલું છે સુરત એફએમ.
1: જયારે સ્કૂલ છોડી હતી આમ તો બચપન થી સાંભળું છું, પણ સ્કૂલે છોડી હતી ભાઈ વધારે સાંભળવાનું મળે. પપ્પા તો સાંભળતા હતા પેલા, પેલો દોરી વાળો રેડિયો હતો ને, એ એફએમ પપ્પા ભાઈ હતો.
0: ઘણી બધી યાદો જોડાયેલી છે તમારી રેડિયો ની સાથે. રાજેશભાઈ શું કામકાજ આપનું?
1: આપનું જરી કામ મેડમ, મારે
0: ઘરે જ કરવાનું.
1: નહીં નહીં, બહાર કરું ને, ઘરમાં પણ છે, ઘરે પપ્પા મમ્મી કરે.
0: એટલે બધા વ્યસ્ત રહે છે કામ કરીને, મોજ મજામાં રહેવાનું. મેં રાજેશભાઈ કહ્યું કે સાંભળું છે આજે
1: મને. તમારું નામ મેડમ? મીનાબેન બોલો.
0: હાજી હા,
1: મારે છે ને પેલું મન પિક્ચર નું ચાહા હે તુજકો.
0: તમને ગીતનું સંગીત ગમે છે, શબ્દો ગમે છે, કે એ જે કલાકાર ઉપર ફિલ્મ આવ્યું છે એટલે ગમે છે?
1: મને આખી મૂવી પણ બહુ ગમે ને, મૂવી ના બધા સોંગ બહુ ગમે છે.
0: અચ્છા, એટલે ફેવરિટ મૂવી છે રાજેશભાઈ?
1: મૂવી છે લવ સ્ટોરી મૂવી,
0: અને
1: મારા પોતે લવ મેરેજ છે.
0: આ હા, કેટલા વર્ષો થઈ ગયા
1: મારા મેરેજ ને? લગભગ તમને જો ને 14 વર્ષ થઈ
0: ગયા. અચ્છા,
1: બહુ અઘરું હતું.
0: ખરેખર હાર્ડ હતું. પણ હવે સાસરે જવાય છે કે નહીં? બોલાવે છે ને?
1: હા જઈએ, ભેગા કરી દીધા ને.
0: હેપી એન્ડિંગ થાય ને તો સારું લાગે.
1: ફેમિલી સાથે થઈ જાય પછી બહુ સારું લાગે.
0: એરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ હોય, પણ મેરેજ થયા પછી જે તમે એકબીજાના સાથ સહકાર થી જીવન જીવો, તો એમાં સફળતા રહેલી છે લગ્ન ની.
1: નામ લેલો મેડમ ફેમિલી માં?
0: જી જી જરૂર.
1: પપ્પા નું નામ કાંતિભાઈ છે, મમ્મી નું નામ સુમિત્રાબેન,
0: બરાબર.
1: મારી વાઇફ નું નામ છે મીનાબેન, ને મારા બે દીકરા છે વ્યોમ ને વિશાલ.
0: સરસ નામ રાખ્યા છે બંને બાળકોના.
1: એક છે તે આત્મામાં છે ને એક ચોટામાં છે.
0: હવે સ્કૂલ નું રૂટીન શરૂ થઈ ગયું ને બાળકોનું?
1: થઈ ગયું, રેગ્યુલર જતા રહી ગયા.
0: તો ચાલો રાજેશભાઈ સંભળાવીએ આપની પસંદગીનું આ ગીત આપના સુરત FM 101.1 મેગાહર્ટઝ પર.
1: થેન્ક યુ મેડમ.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
2: सुबह जलाओ शाम जलाओ
3: देव दर्शन थू.
4: હેલો
5: હેલો, સુરત એફએમ સ્પીકિંગ.
4: ગુડ મોર્નિંગ.
5: ગુડ મોર્નિંગ, બોલો કોણ વાત કરો?
4: ઉમેશભાઈ, વાડેના સુરત.
5: શું હાલચાલ છે ઉમેશભાઈ?
4: ભાઈ ની શાંતિ છે, હમણાં ધંધા પાણી માં બહુ મંદી ચાલે છે.
5: અચ્છા, એવું છે. કઈ નઈ, હવે તો હવે સમય સમય બધું બદલાતું રહે છે, બરાબર ને? શું કામકાજ તમારું?
4: જરી કામ ચાલે.
5: તો હવે પણ દિવાળી આવતા સુધી માં તો ધંધો પાછો તેજી માં આવી જશે તમારો?
4: ખબર નઈ, હવે એ તો ભગવાન જાણે. આ ફેરી તું લાગતું નથી.
5: કઈ નઈ, આપડે તો પોઝિટિવ જ વિચાર્યા કરવાનું એટલે થઈ જાય, બરાબર ને ઉમેશભાઈ?
4: મારે ગીત સાંભળવું છે. પેલું અમિતાભ બચ્ચન ને અક્ષય કુમાર વાળું ફેમિલી વાળું જ જોઈએ. એક એવું કઈ નામ છે પિક્ચર નું? હમ ખુશ હુએ.
5: હમ ખુશ હુએ. હા હા હા. તો ભાઈ, એટલે ફેમિલી નું બોન્ડિંગ હોય તો આ ગીત આપણને યાદ આવે જ.
4: હું મારા ફેમિલી નું તમને એ જ કહ્યું કે નામ કહેવા માંગુ છે. મારા કાકા કાકી.
5: જી જી, બોલો.
4: મારી વાઈફ નું નામ છે ભારતી, મારી કાકી નું નામ છે, એક નું નામ ઉષાબેન, એક નું નામ સાધનાબેન, ને મારા વાઈફ ભાઈ ની વાઈફ નું નામ છે, એક નું નામ દીપ્તિબેન, એક નું નામ છે કે વૈસુબેન, એક નું નામ ખુશ્બુબેન.
5: બરાબર.
4: આ બધા મને કેવી મૂકેલ કે ભાઈ તમારો નંબર લાગે ને તો અમારું નામ કેજો.
5: જરૂર થી નહીં. તો આજે તો ઉમેશભાઈ ને કઈ સ્પેશિયલ વાનગી ખાવા મળશે લાગે એમના તરફથી.
4: હા હા, એ લોકો ના વાંધો નહીં, લોકો આપણે જઈએ એટલે એ લોકો બનાવી.
5: સરસ સરસ.
4: એ લોકો અલગ રહી, અમે બાટે ના રહી, એ લોકો ભગવતી નગર માં રહી છે.
5: અચ્છા.
4: હા, નજીક જ છે એટલે બહુ દૂર નથી. શનિ રવિ ને આમ બી કોઈ સારો કોઈ તહેવાર હોય કે કોઈ પ્રસંગ હોય ત્યારે અમે બધા ભેગા થઈએ.
5: આમ તો તહેવાર અને વ્યવહાર માં પરિવાર હોય ને તો વધારે મજા પડે.
4: હા, પરિવાર બધા સાધન તો જ મજા આવે.
5: જી. તો ઉમેશભાઈ, ખુબ સારું લાગ્યું તમારી સાથે વાત કરીને.
4: નામ દેવાન, છોકરો છે કે 9માં ગયો, છોકરી છે તે 6માં ગઈ. અમારી છોકરી વાત કરવા માંગે.
5: જી, આપો.
6: હેલો.
5: નામ શું?
6: રાના રાગીની.
5: ચલો રાગીની, આ કઈક લેસન હોમવર્ક એવું કઈ હતું આજ કાલનું?
6: ના નહીં, આપણે જે સન્ના પરીક્ષા.
5: કોની સાથે વધારે મજા પડે, મમ્મી સાથે કે પપ્પા સાથે?
6: મે પપ્પા સાથે.
5: બંને સાથે.
6: હા, મા ભાઈ છે તો. નામ કેમ?
5: હા હા, જરૂર.
6: રેયા, અર્શિવ અને દેવાંગ. ત્રણ ભાઈ ની એક.
5: ત્રણ ભાઈ ની એક ની એક બેન, એટલે લાડકી જ રહેવાની ને? હા
6: ચાલે રાખો.
5: હા જી.
4: બોલો મેડમ.
5: જી ઉમેશભાઈ, તો હવે સાંભળી લઈએ આપની પસંદગી પર આ ગીત.
4: થેન્ક યુ.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
1: વાહ,
0: દિવસ સુધરી ગયો.
1: ફસાણો.
2: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: હેલો.
6: હા બોલો
5: જી. ગુડ મોર્નિંગ.
6: ગુડ મોર્નિંગ.
5: ગીત નો અવાજ આવે છે ને પાછળ?
6: નૈના વાત કરું.
5: જી જી,
6: હું પ્રભાબેન વાત કરું છું.
5: જી પ્રભાબેન, કેમ છો?
6: સારું છે.
5: ક્યાં સુધી પહોંચ્યું કામકાજ આજનું?
6: બસ અત્યારે હવે રસોઈ બનાવીએ છે.
5: તો આજની જે રસોઈ બનાવવાનું તમે નક્કી કરેલું, એ ગઈકાલ થી પ્લાન બનાવેલો કે અત્યારે સવારે નક્કી કર્યું?
6: સવારે.
5: રોજનું બનાવવાનું સવારે જ નક્કી કરો?
6: ના, નક્કી કરી દે એટલે આજે આ બનાવું છું, આજે આ બનાવું છું એટલે બનાવીએ.
5: અચ્છા, આગલા દિવસે ફરમાઈશ થઈ જતી હોય છે ઘણી વખત? કે પછી થોડું? અચ્છા,
6: એક વહુ છે, વહુ જોબ કરવા જાય, મારે કરીને જાય.
5: ક્યાંથી વાત કરો છો?
6: બેગમપર આના શેરી માંથી.
5: તો તમારી શેરીઓ બહુ સાંકડી સાંકડી કે આમ છે થોડી જગ્યા?
6: તહેવારોમાં સાંકડી થઈ.
5: એ તો છે, તહેવારોમાં તો માહોલ જ એવો હોય કે ગમે એટલી મોટી જગ્યા હોય તો આપણે નાની લાગતી હોય છે.
6: અમારે છે ને ગીત તમારું, મુકદ્દર કા સિકંદર રાખી ગાઈ ને તે
5: દિલ તો હૈ દિલ,
6: દિલ
5: કા એતબાર ક્યા કીજીએ, આ ગયા જો કિસી પે પ્યાર તો ક્યા કીજીએ.
6: પેલું પિક્ચર અમે ઘરવાળાએ બતાવેલું, અમારું નક્કી થયેલું ને તૈયાર.
5: તો ચાલો સંભળાવી દઉં આપને આપની પસંદગીનું આ ગીત. આવજો.
6: આવજો. જય શ્રી કૃષ્ણ.

0: हेलो
1: हेलो, सूरत एफएम स्पीकिंग।
0: गुड मॉर्निंग
1: जी। गुड मॉर्निंग,
0: શાંતિલાલ બોલું છું
1: જી। શાંતિલાલ ભાઈ, ક્યાંથી વાત કરો છો?
0: ગોપીભાઈ વાત કરી, આ જરીમાં કામ ધંધો જાય, બહુ મંદો જાય, બહુ મંદો।
1: પછી મંદી પછી તેજી પણ આવે છે એમ?
0: તેજીમાં કે 4 મહિના તેજી આવશે।
1: હા, પણ આવે તો છે ને, ત્યારે કામ કરી લેવાનું બરાબર।
0: એટલે બરાબર છે, ત્યારે કામ કરીએ છીએ।
1: હા હા, બાકી તો રાત પછી દિવસ ને દિવસ પછી રાત થયા જ કરે।
0: હા, એટલે બરાબર છે, એટલે બરાબર।
1: શું કરી શકાય?
0: તમારું નામ શું છે?
1: જી, નૈના વાત કરું છું।
0: હા બરાબર,
1: બોલો બાકી।
0: બાકીમાં કઈ, આ છોકરા નોકરી કરે, જોબ પર જાય, એટલે
1: એટલે વાંધો નહીં આવે ને?
0: ના, વાંધો નહીં આવે, બધું અલગ છે।
1: તમે તમારી રીતે તમારા કામમાં વ્યસ્ત રહીને તમારો સમય પણ પસાર થાય ને, આવક પણ ઊભી થાય।
0: બરાબર બરાબર, એમ તો પસાર કરો પછી કામ ધંધા।
1: તો સારી વાત છે ને, શાંતિલાલ
0: વાત કરી।
1: કેટલા માણસો કામ કરો છો તમે સાથે?
0: અમે 5 માણસો કામ કરીએ સાથે,
1: કારખાનામાં જ મૂકેલું છે। તમારા શેઠ નું નામ શું?
0: વિજયભાઈ નામ।
1: તો વિજયભાઈ તમને મોજ કરાવે છે એમ ને?
0: હા બરાબર,
1: એફએમ ચાલુ રાખીને।
0: એફએમ જે ચાલુ રાખો તો ટાઈમ પાસ થતો
1: નહીં। સુરત એફએમ નો સથવારો હોય એને ક્યાં થઈ જાય ને, કામ તો ખબર ના પડે આપણને।
0: હા ખબર નહીં, ટાઈમ પાસ નીકળી જાય।
1: બાકી તો મોબાઈલ હાથમાં લઈને બેસી જાવ તો કામ રહી જાય।
0: મોબાઈલ ની આગ કે જેને ભાઈ આ ચશ્મા પીવા પર આજને વધારે।
1: ઓકે, કયો ગીત સાંભળું છે આજે?
0: ક્રાંતિ ને મૂકીને, ક્રાંતિ
1: ક્રાંતિ।
0: હા,
1: જિંદગી કી ના ટૂટે લડી।
0: હા
1: ઠીક છે,
0: ચલો
1: આવજો।

0: સો ફ્રેન્ડ્સ, માણી રહ્યા હતા ફોન ઇન કાર્યક્રમ. અને આવો હવે જાણી લઈએ આજના કાર્યક્રમમાં માણેલા ગીતોની સોંગ્સ ડિટેલ. કાર્યક્રમની શરૂઆતમાં પહેલું ગીત MS ધોની ફિલ્મથી અનન્યા નંદા અને આદિત્યન એ પૃથ્વીરાજના અવાજમાં, ગીત રચના મનોજ મુંતશીર, સંગીત અમાલ મલિકનું. ત્યારબાદ અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને સાથીદારોના સ્વરે મળ્યું બીજું ગીત જાનવર ફિલ્મથી, ગીત રચના સમીર, સંગીત આનંદ મિલિંદનું. ત્રીજું ગીત આ ગલે લગજા ફિલ્મથી કિશોર કુમાર અને સુષ્મા શ્રેષ્ઠાના અવાજમાં, ગીત રચના સાહિર લુધિયાનવી, સંગીત RD બર્મનનું. ત્યારબાદ ચોથું ગીત મન ફિલ્મથી, સ્વર ઉદિત નારાયણ અને અનુરાધા પોડવાલના, ગીત રચના સમીર, સંગીત સંજીવ દર્શનનું. એક રિશ્તા ફિલ્મથી પાંચમું ગીત મોહમ્મદ અઝીઝ, કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને સારિકા કપૂરના અવાજમાં, ફરી ગીત રચના સમીર, સંગીત નદીમ શ્રવણનું. ત્યારબાદ છઠ્ઠું ગીત મુકદ્દર કા સિકંદર ફિલ્મથી લતા મંગેશકરના અવાજમાં, ગીત રચના અંજાન, સંગીત કલ્યાણજી આનંદજીનું. ત્યારબાદ સાતમું ગીત ગંગા જમુના સરસ્વતી ફિલ્મથી પંકજ ઉદાસના અવાજમાં, ગીત રચના ઇન્દિવર, સંગીત અનુ મલિકનું. એન્ડ લાસ્ટ બટ નોટ લીસ્ટ, ક્રાંતિ ફિલ્મથી ગીત લતા મંગેશકર, નીતિન મુકેશ અને સાથીદારોના અવાજમાં, ગીત રચના સંતોષ આનંદ, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું. તો બસ આમ જ ટ્યુન રહો ઓનલી ઓન 101.1 મેગાહર્ટ્ઝ આકાશવાણી સુરત FM ને સંગ, અને સાંભળતા રહો આપની પસંદગીના કાર્યક્રમોને. આપનો દિવસ શુભ રહે.
1: તો દોસ્તો, આ સાથે જ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ અહીં સમાપ્ત થાય છે. આજનો આ કાર્યક્રમ આપના માટે લઈને આવ્યા હતા નૈના રાજપૂત. અને હવે આપનો ફેવરિટ પ્રોગ્રામ સુરતી સિઝલર, વાતો અને ગીતોની મજા બસ થોડી જ ક્ષણોમાં.
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
5: 101.1 મેગાહર્ટ્ઝ સુરત FM.
1: હું તું અને વરસાદ, હું તું અને વરસાદ, પ્રસંગ જો આવો મળે, જિંદગીને જિંદગી કહેવાનો લાહવો મળે. ઝરમર રીમઝીમ ધોધમાર, સાંભેલા ધાર અનરાધાર, આહાહા. આ મસ્ત મજાના વરસાદી માહોલમાં હું આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી સ્વાગત કરું છું આપ સૌ શ્રોતા મિત્રોનું. કોની સાથે? તો ભજીયાની સુવાસ, ચા કોફીની મીઠાશ અને છત પર

ઉપરથી ટપકતા ટીપાના વાસણમાં પડતા અવાજ સાથે અને વાદળોના ધમધમાટ, વીજળીની ચમચમાટ, લહેરાતા વૃક્ષોના સરસરાટ અને ઝરમર પડતા ટીપાઓના ઝમઝમાટ સાથે ક્યાં તો 101.1 ની ફ્રીક્વન્સી પર સુરતી સિઝલરની સફર પર. ક્યારે? અરે આજ અબ્બી હાલ સવારના 11:02:20 સમય પર. તો બસ પછી રાશિની જોવાની, લગાવીએ જડી સાંભેલા ધાર વાતો અને અનરાધાર ગીતોની. કોની સાથે? આપની આરજે નાઝ સાથે.

તો દોસ્તો, આ મજેદાર ગીત સાથે જ આપણે સુરતી સિઝલર કાર્યક્રમની શરૂઆત કરી ચૂક્યા છે. સિમ્બા ફિલ્મથી આ ગીત આપે સાંભળ્યું. નેહા કક્કર, મીકા સિંહ, કુમાર સાનુના સ્વરમાં, તનિષ્ક બાગચીનું સંગીત હતું અને શબ્બીર અહેમદના લિરિક્સ હતા. મિત્રો, કહેવત છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. કહેવામાં બહુ જૂની અને મોનોટોનસ લાગતી આ કહેવત ખરેખર પોતાનામાં ખૂબ મોટો અર્થ સમાવે છે. જે વ્યક્તિએ સમયની સાથે ચાલતા શીખી લીધું, તે ક્યારેય જીવનમાં એકલતા નહીં અનુભવે, તે ક્યારેય જીવનમાં પોતાને બીજાથી પાછળ નહીં અનુભવે. અને આજના સમયની વાત કરીએ તો તમે કોઈ પણ એજના હો, તમારે સતત અપડેટેડ રહેવું અનિવાર્ય છે. કેમ કે ટેકનોલોજીની દુનિયામાં દરરોજ એક નવું વર્ઝન ઉમેરાય છે, દરરોજ એક નવું અપડેટ આવે છે. આ અપડેટની સાથે આપણે પોતાની જાતને અપડેટ નહીં કરીશું તો પાછળ રહી જઈશું. તેથી જ કહું છું ફ્રેન્ડ્સ, જમાના સાથે કદમથી કદમ મિલાવવાનું શીખો. નમક હલાલ ફિલ્મનું પેલું સોંગ છે ને, જે અમિતાભ બચ્ચને ગાયું છે, જમાને કે સુરતાલ કે સાથ ચલતે ચલે જાઓ, ફિર હર તરાના હર ફસાના તુમ્હારા હૈ. તમને થતું હશે કે આટલી ફિલોસોફિકલ વાત કરવાનું કારણ શું છે, તો કારણ તમને પછી જણાવીશ. પણ જ્યારે હવે ચેન્જની અને બદલાવની વાત કરી છે, તો આ એક સરસ ગીત સાંભળી લઈએ.

તો દોસ્તો, વાત હતી પરિવર્તનની, પોતાને બદલવાની. અને આ વાત મેં એટલા માટે કરી હતી કેમ કે આજે છે વર્લ્ડ ચેન્જ ડે, વિશ્વ પરિવર્તન દિવસ. અને આ દિવસ સમગ્ર સમાજમાં કાયમી પરિવર્તન લાવવાનું આહ્વાન કરે છે. પણ સમાજમાં પરિવર્તન વ્યક્તિથી શરૂ થાય છે. વ્યક્તિ બદલાશે તો સમાજ બદલાશે. દોસ્તો, તમને જણાવું કે વિશ્વ પરિવર્તન દિવસ 2017માં ઇસ્તાંબુલમાં સત્તાવાર રીતે શરૂ થયો હતો, જ્યારે તેની સ્થાપના ઇન્ટરનેશનલ ચેન્જ ફેડરેશનના પ્રયાસો દ્વારા કરવામાં આવી હતી. પછીના વર્ષમાં આ ઘટના આંતરરાષ્ટ્રીય બની ગઈ અને ત્યારથી દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેને ઉજવવામાં આવે છે. મિત્રો, વિશ્વ પરિવર્તન દિવસનો હેતુ વિશ્વભરમાં વિવિધ સંસ્કૃતિઓ, માન્યતાઓ અને લોકોમાં સુમેળ સાધવાનો અને પરિવર્તનને સ્વીકારવા માટે પ્રેરણા આપવાનો છે. તો તમે પણ આજના દિવસે તમારા જીવનમાં પરિવર્તન લાવવા માટે એક નાનકડો સંકલ્પ કરો, તેને પૂરું કરવા માટે પૂરા એફર્ટ્સ લગાવો. અને આ નાનકડો સંકલ્પ સક્સેસ થાય તો વધુ એક સ્ટેપ આગળ વધો. આમ કરતા કરતા તમે તમારા જીવનમાં મોટો ચેન્જ લાવી શકશો. તો સમય સાથે અપડેટેડ રહેવા માટે આપ સૌને ઓલ ધ બેસ્ટ. અને સંભળાવું છું આ મજેદાર ગીત આપના માટે.

0: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
1: सुबह जलाओ शाम जलाओ
2: देव दर्शन धूप।
0: आप सूरत में हो या सूरत से दूर,
3: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
0: कभी नहीं रहेंगे आपसे दूर।
3: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
0: हमेशा आपके साथ। फैंटास्टिक फन फॉर फैमिली
4: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
5: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
6: आप जो 101.1 सूरत FM पर स्टूडियो नी वॉल क्लॉक मां समय थयो छे 11:18 अने ઉપર 30 સેકન્ડ નો। આપની સાથે છે આપની રેડિયો દોસ્ત નઝરીન મંસૂરી અને આપ માણી રહ્યા છો સુરતી સિઝલર। ધરતીને ભીજાવતી અને સૌને રીઝવતી કુદરતી સોગાત એટલે વરસાદ। દોસ્તો, આ વરસાદને આપણે બસ વરસાદ કહીને બોલાવીએ પણ પ્રેમ અને હૂંફની જરૂર તો તેને પણ છે ને। જો તેને તેના હુલામણા નામથી બોલાવીએ તો તેને કેટલું ગમે। હવે તમે કહેશો કે આ હુલામણા નામ વળી કયા, તો વાત જાણે એમ છે કે આપણે આપણા બાળકોને તેની પ્રકૃતિ અને સ્વભાવ પ્રમાણે બોલાવીએ। જેમ કે કોઈ વારે તેને કહીએ મસ્તીખોર, લુચ્ચો કે પછી ડાયોડમરો, તેવી જ રીતે વરસાદને પણ તેની પ્રકૃતિ અને તેના સ્વભાવ પ્રમાણે બોલાવાય છે। જેમ કે ફોરા, છાટા, ઝરમર, સાંભેલા ધાર વગેરે વગેરે। ગુજરાતની ભૌગોલિક વિવિધતાના કારણે અલગ અલગ પ્રદેશોમાં વરસાદને ખૂબ જ રસપ્રદ અને સુંદર નામોથી ઓળખવામાં આવે છે। સૌરાષ્ટ્રમાં તેને કાંગરવો કે નેવાધાર કે મોલ મેહ કહેવામાં આવે છે, તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસતી હેલીને ઝડી લાગી છે તેમ કહેવાય છે। આદિવાસી વિસ્તારોમાં પહાડો અને જંગલો વચ્ચે વરસતા વરસાદને મૂસળાધાર કહેવાય છે, તો ચરોતર પ્રદેશમાં ખેતી માટે અમૃત સમાન વરસાદને મેઘલાડો કે અમૃત વર્ષા કહેવાય છે। આ તો થઈ વિવિધ પ્રદેશોની વાત। મિત્રો, વરસાદના વિવિધ નામોના અર્થ શું છે તે જાણવું પણ તમારા માટે દિલચસ્પ રહેશે, પરંતુ જ્યારે હવે વરસાદની જ વાત કરી છે તો પહેલાં આ મજેદાર ગીત સાંભળી લઈએ। ગુરુ ફિલ્મનું આ ગીત છે શ્રેયા ઘોષાલ અને ઉદય મજુમદારના સ્વરમાં, એ આર રહેમાનનું સંગીત અને ગુલઝારના લિરિક્સ છે।

સ્ટુડિયોની બહાર વરસાદની મોસમ બરાબર જામી છે અને સ્ટુડિયોની અંદર પણ હવે તો જાણે કે વરસાદની મોસમ જામી ગઈ છે. યસ, વરસાદની વાત આપણે કરી રહ્યા હતા અને હવે વાત તેના વિવિધ નામોની. તો આકાશમાંથી પડતા એકદમ નાના અને એકલ દોકલ ટીપાને કહેવાય ફોરા. ઝીણા ઝીણા ટીપા જે સતત વરસતા રહે અને ફુવારા જેવા લાગે, જે પાંદડા પર પડે તો ઝાકળ જેવા લાગે, તેને કહેવાય ઝરમર. ખેતી માટે તેને ઘી વરસે છે તેવું પણ કહેવાય છે. પાણીના ટીપા આકાશમાંથી જામી જઈને બરફના નાના નાના ટુકડા સ્વરૂપે પડે તો તેને કહેવાય કરા. જ્યારે મધ્યમ ગતિનો વરસાદ અટક્યા વગર સતત 3-4 દિવસ કે તેથી વધુ સમય સુધી વરસતો જ રહે ત્યારે કહેવાય કે ઝડી લાગી છે. ઝડીનું જ મોટું સ્વરૂપ એટલે હેલી. એક ધારો ધીમો પણ અવિરત વરસતો વરસાદ કે જે અઠવાડિયા કે પખવાડિયા સુધી ચાલુ રહે અને સૂર્યના દર્શન ન થાય તો તેને કહેવાય હેલી થઈ. મોટા ટીપા સાથે તૂટી પડતો જોરદાર વરસાદ જેનાથી થોડી જ વારમાં ચારે તરફ પાણી પાણી થઈ જાય તેને કહેવાય મૂસળાધાર. જ્યારે સાંભેલાધાર વરસાદ મૂસળાધારથી પણ વધુ તીવ્ર હોય છે, જેમાં વિઝિબિલિટી પણ ઓછી થઈ જાય છે. હા, ગાજવીજ સાથેનો વરસાદ જે વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા સાથે વરસે છે તેને કહેવાય છે અનરાધાર. અનરાધાર કે જેની કોઈ સીમા ન હોય તેવો અતિશય વરસતો વરસાદ. અને અંતે જ્યારે પૃથ્વી પર જળબંબાકારની સ્થિતિ સર્જી દે તેવો ભારે અને ક્યારેક પ્રલયકારી વરસાદ તૂટી પડે ત્યારે તેને કહેવાય બારે મેઘ ખાંગા થયા. હવે જ્યારે વરસાદના આટલા હુલામણા નામની આપણે વાતો કરી રહ્યા છે તો ચાલો આવું જ એક ગીત પણ સાંભળી લઈએ કે જેમાં વરસાદને સાવન રાજાનો હુલામણો નામ આપવામાં આવ્યું છે.

દિલ તો પાગલ હૈ ફિલ્મથી આ ગીત છે લતા મંગેશકર અને ઉદિત નારાયણ તેમજ સાથીઓના સ્વરમાં. ઉત્તમસિંહનું સંગીત છે.

0: હજુ ચાલુ જ રહેવાનો છે દોસ્તો. મારા પ્લેલિસ્ટમાં તમારા માટે વધુ મજેદાર અને મસ્તી ભર્યા સોંગ છે, પણ ફિલહાલ સમય છે એક નાનકડા વિરામનો.
1: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
2: હેલો, આકાશવાણી સુરત FM સ્પીકિંગ.
3: હા, સુરત FM.
2: કોણ બોલો?
3: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
2: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
3: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
2: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર.
4: સુરત FM.
2: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा नए फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक।
1: हेलो सूरत एफएम स्पीकिंग 101.1 मेगाहर्ट्ज़
0: सूरत एफएम। श्रोताओ आपना रेडियो सेट ऊपर बुधवार थी रविवार दरमियान सांजे 4 वागे प्रस्तुत थशे प्रायोजित कार्यक्रम लम्हे, सांभळवानुं चूकशो नहीं।
2: તો દોસ્તો આ નાનકડા વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે સુરતી સિઝલર કાર્યક્રમમાં। મિત્રો, ચોકલેટ આ શબ્દમાં જ કેટલી મીઠાશ છે નહીં? ચોકલેટ ફક્ત નાના બાળકોને જ નહીં પણ દરેક ઉંમરના લોકોને આકર્ષિત કરે છે। તમને યાદ છે, પહેલાંના સમયમાં વિદેશમાં રહેતા આપણા કોઈ સગા સંબંધી ભારત આવે ને એટલે બધા માટે ચોકલેટ લઈને આવતા। વિદેશી ચોકલેટ્સનો આપણને જબરજસ્ત ક્રેઝ હતો, પણ હવે તો તમે કોઈ શોપિંગ મોલમાં જાઓ તો અવનવી દેશી અને વિદેશી ચોકલેટ્સ આપણને મળી જાય। અરે, મોલમાં જવાની પણ ક્યાં જરૂર છે, ઓનલાઈન ઓર્ડર કરો ને એટલે એક કલાકમાં ચોકલેટ હાજર। ચોકલેટ એ ફક્ત એકલા ખાવાની વસ્તુ નથી, હા, ઉત્સવોમાં તે લોકોને ભેટમાં અપાય છે, બર્થડે

0: बजे दुल्हन के।
1: यादों की महफिल कार्यक्रम के बाकी गाने एक अंतराल के बाद।
2: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો। શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન। રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે રૂપિયા 132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે। અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે। આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે। શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા।
1: अंतराल के बाद हम उपस्थित हैं कार्यक्रम के बाकी गानों को लेकर। संगीतकार अनिल बिस्वास को याद करते हुए उनके संगीतबद्ध किए हुए गाने हम सुन रहे हैं आज यादों की महफिल इस कार्यक्रम में। अगला गाना मन्ना डे की आवाज़, नरेंद्र शर्मा का लिखा हुआ गाना, फिल्म वर्षा ऋतु।

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
4: सुबह जराओ शाम जराओ
5: देव दर्शन थू

0: इस गीत के साथ ही आज का यादों की महफिल ये कार्यक्रम संपन्न होता है।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વિકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
4: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું છઠ્ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આંદોલન કરી રહેલા નાગરિકોએ પાકિસ્તાન સરકારને માંગણીઓ પૂરી કરવા 9 જુલાઈ સુધીની મુદત આપી અને ફિફા વિશ્વકપમાં અમેરિકાને હરાવીને બેલ્જિયમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટિયો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદૃઢ બનાવવા વિવિધ ક્ષેત્રોમાં બંને દેશોએ સમજૂતી કરાર કર્યા હતા. દ્વિપક્ષીય વાટાઘાટો બાદ સંયુક્ત નિવેદનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે વધતા પરસ્પર વિશ્વાસથી સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સહયોગ મજબૂત બન્યો છે. બંને દેશો સંરક્ષણ આદાન પ્રદાન, આપત્તિ વ્યવસ્થાપન, સહયોગ અને ઔદ્યોગિક સહયોગને વિસ્તૃત કરવા સંમત થયા છે.
1: ભારત ઓર ઇન્ડોનેશિયા કે લીએ ગરીબી કો પરાસ્ત કરના ઓર અપને નાગરિકો તક કલ્યાણકારી યોજનાઓ કા લાભ પહોંચાના સર્વોચ્ચ પ્રાથમિકતા હૈ. હમને ઇન્ડોનેશિયા કે સાથ અપની મિડ ડે મિલ સ્કીમ ઓર પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કે સોલ્યુશન્સ સાઝા કિયા.

0: ये हैं। अब हम इस सहयोग को नेक्स्ट लेवल पर लेकर जा रहे हैं।
1: શ્રી મોદીએ કહ્યું કે ભાગીદારી વિકાસ, સુરક્ષા, ટેકનોલોજી, સંસ્કૃતિ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધી રહી છે. દ્વિપક્ષીય સંબંધોના ભવિષ્યમાં વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે ભારત ઇન્ડોનેશિયા ભાગીદારીમાં આજથી એક નવો સુવર્ણ અધ્યાય શરૂ થશે.
0: આજ હમને ડિફેન્સ એક્સચેન્જ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓર ઇન્ડસ્ટ્રીયલ સહયોગ બઢાને પર સહમતિ બનાઈ. અબ હમ દોનો દેશો કે કોસ્ટગાર્ડ હિન્દ મહાસાગર મેં મેરીટાઇમ સેફ્ટી ઓર સિક્યુરિટી કે લીએ મિલકર કામ કરેંગે. દો કરીબી મેરીટાઇમ દેશ હોને કે નાતે હમને બ્લુ ઇકોનોમી, પોર્ટ ડેવલપમેન્ટ ઓર મેરીટાઇમ ટ્રેડ મેં આપસી સહયોગ બઢાને કા ભાઈ નિર્ણય લિયા હૈ.
1: પ્રધાનમંત્રીએ કહ્યું કે હવે ભારતની ઉચ્ચ ગુણવત્તાવાળી અને સસ્તી દવાઓ ઇન્ડોનેશિયાના લોકો માટે વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. તેમણે કહ્યું કે ભારતમાં વિકસિત ઘઉંના બીજનો પુરવઠો ઇન્ડોનેશિયાને ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે બંને દેશોની કંપનીઓ સ્ટેન્સેલ સ્ટીલ અને દુર્લભ પૃથ્વી ચુંબકમાં નવી ભાગીદારી શરૂ કરી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતનું યુપીઆઈ ટૂંક સમયમાં ઇન્ડોનેશિયાની ચુકવણી પ્રણાલી સાથે સંકલિત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે ઇસ્તાના મેરડેકામાં એક ઔપચારિક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટીઓએ ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત કર્યા. અગાઉ પ્રધાનમંત્રી મોદીનું રાષ્ટ્રપતિ મહેલ ઇસ્તાના મેરડેકામાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યાં બંને દેશોના ધ્વજ લહેરાવતા બાળકો દ્વારા તેમનું અને રાષ્ટ્રપતિ પ્રબોવો સુબાન્ટોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સન્માન ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત અને ઐતિહાસિક મિત્રતાને ગાઢ બનાવવામાં પ્રધાનમંત્રી મોદીના યોગદાનને દર્શાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સન્માન બદલ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો.
0: સૌથી પહેલે મેં ગર્મજોશી ભરે સ્વાગત કે લીએ अपने मित्र प्रेसिडेंट प्रबोवो को उनका हृदय से आभार व्यक्त करता हूं और आज उनके आत्मीयता भरे निमंत्रण पर इंडोनेशिया की यात्रा करते हुए मुझे बहुत खुशी हो रही है. आज सुबह मुझे आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है. ये सम्मान कोटि कोटि भारतवासियों का है, ઇન્ડોનેશિયા કે લોકો કી ભાવનાઓ કા હૈ.
1: વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બિન્તાંગ આદિપૂર્ણા ઓફ ધી રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા મેડલ ઓફ ઓનર એનાયત થવો એ બધા ભારતીયો માટે ખૂબ જ ગર્વની વાત છે. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે આ એવોર્ડ ભારતની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી તેમજ ભારત આસિયાન સંબંધોને મજબૂત બનાવવા માટેના પ્રધાનમંત્રી મોદીના સતત પ્રયાસોનો પુરાવો છે. 1959માં સ્થાપિત બિન્તાંગ આદિપૂર્ણા ઓફ ધી રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયા એ વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે, જેમણે ઇન્ડોનેશિયા પ્રજાસત્તાકની એકતા, સાતત્ય અને સમૃદ્ધિ માટે ઉત્કૃષ્ટ સેવા આપી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newson.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_avadને ફોલો કરશો. ગુજરાતના અમદાવાદમાં થયેલા વર્ષ 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38 દોષિતોને ફાંસી અને 11 આરોપીઓને આજીવન કેદની સજા ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખી છે. આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા. બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસીની સજા કરી હતી, જ્યારે 11 દોષિતોને આજીવન કારાવાસની સજા આપી હતી. ફાંસી પામેલા દોષિતોને ફાંસી આપવા હાઈકોર્ટની મંજૂરીની જરૂર હોય છે, જેથી રાજ્ય સરકારે વર્ષ 2022માં હાઈકોર્ટમાં સજાની મંજૂરી માટે અરજી કરી હતી. તો સજા પામેલા દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી હતી. આ સજાના કેસમાં વર્ષ 2025થી હાઈકોર્ટની ડબલ જજની બેન્ચ સમક્ષ દરરોજ સુનાવણી થતી હતી. હાઈકોર્ટે આજે ચુકાદો આપતા વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. દોષિતોની અપીલ ફગાવી છે. ગુજરાત હાઈકોર્ટે મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર ઘાયલોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 31 માર્ચ 2027 સુધીમાં અસરગ્રસ્તોને વળતર ચૂકવવા પણ વડી અદાલતે સરકારને જણાવ્યું છે. હાઈકોર્ટના હુકમ સામે દોષિતો સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનો છઠ્ઠો જથ્થો આજે વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના થયો છે. આકાશવાણી જમ્મુથી સંવાદદાતાના અહેવાલ મુજબ કુલ 8,815 યાત્રાળુઓ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટે રવાના થયા હતા. કુલ 3,989 યાત્રાળુઓ બાતાલ રૂટ માટે, જ્યારે 4,826 યાત્રાળુઓ પહેલગામ રૂટ માટે રવાના થયા હતા. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં વધતા જતા રાજકીય તણાવ વચ્ચે જમ્મુ અને કાશ્મીર યુનાઇટેડ આવામી એક્શન કમિટીએ ઇસ્લામાબાદ સરકારને 48 કલાકનો સમય આપ્યો છે અને જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય તો 9 જુલાઈએ કડક અને નિર્ણાયક પ્રતિક્રિયા આપવાની ચીમકી આપી છે. એક ઔપચારિક જાહેરાતમાં સમિતિએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની બધી માંગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમનો ધરણા વિરોધ અનિશ્ચિત સમય માટે ચાલુ રહેશે. સમિતિએ પીઓકેના રહેવાસીઓ અને કાશ્મીરી સમુદાયના સભ્યોને 9 જુલાઈના રોજ વિરોધમાં ભાગ લેવા હાકલ કરી છે. પાકિસ્તાને આતંકવાદ વિરોધી કાયદા હેઠળ સંયુક્ત આવામી એક્શન કમિટી પર પ્રતિબંધ મૂક્યો ત્યારથી વિરોધ પ્રદર્શનો વધુ તીવ્ર બન્યા છે. વિરોધ પ્રદર્શનના આયોજકોનો આરોપ છે કે 600થી વધુ કાર્યકરો અને રાજકીય નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. ભારતીય નૌકાદળ 11 જુલાઈના રોજ વિશાખાપટ્ટનમમાં 6ઠું સ્વદેશી રીતે નિર્મિત સ્ટીલ્થ ફ્રિગેટ મહેન્દ્રગીરી યુદ્ધ જહાજ કાર્યરત કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સ્ટીલ્થ ફ્રિગેટ ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા આંતરિક રીતે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
2: रक्षा मंत्रालय ने बताया कि इस स्टील्थ फ्रिगेट को भारतीय नौसेना के युद्धपोत डिजाइन ब्यूरो द्वारा आंतरिक रूप से डिजाइन किया गया है. इस जहाज का नाम पूर्वी घाट की भव्य महेंद्रगिरी पर्वत श्रृंखला के नाम पर रखा गया है. मंत्रालय ने कहा कि यह जहाज लचीलेपन, शक्ति और अटूट संकल्प का प्रतीक है. महेंद्रगिरी जहाज अब एक विशिष्ट विरासत बनने और भारत के समुद्री इतिहास में एक और गौरवशाली अध्याय जोड़ने के लिए तैयार है. यह जहाज आधुनिक संयुक्त डीजल या गैस प्रणोदन प्रणाली से संचालित है. यह इसे समुद्री अभियानों के पूरे स्पेक्ट्रम में असाधारण मजबूती के साथ उच्च गति संचालन करने में सक्षम बनाता है. अनुपम की रिपोर्ट के साथ समाचार कक्ष से कृष्णकांत.
1: ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સિએટલમાં રાઉન્ડ ઓફ 16 મેચમાં અમેરિકાને 4-1 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. બેલ્જિયમ હવે શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં સ્પેનનો સામનો કરશે. આ પહેલા સ્પેને ગઈકાલે રાત્રે પોર્ટુગલને 1-0 હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન પોર્ટુગીઝ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ તેમના દેશ રાઉન્ડ ઓફ 16માંથી બહાર થયા બાદ તે આગામી ફિફા વિશ્વકપમાં પાછા નહીં ફરવાની જાહેરાત કરી છે. આર્જેન્ટિના આજે રાત્રે એટલાન્ટામાં બીજા રાઉન્ડ ઓફ 16 મેચમાં ઇજિપ્તનો સામનો કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય મંત્રણા દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ ક્ષેત્રમાં સમજૂતીના કરાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપૂર્ણાથી સન્માનિત. ગુજરાતના અમદાવાદમાં થયેલા 2008ના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં 38ને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજાના નીચલી કોર્ટના ચુકાદાને ગુજરાત હાઈકોર્ટે યથાવત રાખ્યો. અમરનાથ યાત્રા માટે યાત્રાળુઓનું 6ઠું જૂથ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી રવાના. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ અંગે સરકારી વકીલ અમિત પટેલે કહ્યું કે આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોએ વિશેષ ટ્રાયલ કોર્ટના ચુકાદા સામે કરેલી અપીલની સુનાવણી દરમિયાન વડી અદાલતે આ ચુકાદો આપ્યો છે. આ બોમ્બ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 10 લાખ, ગંભીર રીતે ઇજાગ્રસ્તોને 5 લાખ અને સામાન્ય ઇજાગ્રસ્તોને 1 લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ વડી અદાલતે હુકમ કર્યો હોવાનું સરકારી વકીલ અમિત પટેલે જણાવ્યું.
1: ટ્રાયલ કોર્ટે જે કોઈ હુકમ કરેલો હતો એને કન્ફર્મ કરવામાં આવેલો છે. એટલે 38 લોકોને જે ફાંસી કરેલી હતી એ જે હુકમ હતો એ 38 લોકોની ફાંસી કન્ફર્મ કરવામાં આવેલી છે એ હું આપને કહી શકું. બીજું વિશેષમાં મેં કોઈ ચુકાદાનો અભ્યાસ કરેલો નથી કારણ કે હજુ અપલોડ થયેલો. જે તહોમતદારો હતા કુલ 49 લોકોને દોષિત ઠરાવવામાં આવેલા હતા એ તમામ લોકો વિરુદ્ધના પુરાવા અને જે કાવતરાનો પુરાવો હતો એ સરકાર પક્ષે રજૂ કરવામાં આવેલો અને તમામ તોમતદારો જે છે એ આ કાવતરામાં સંડોવાયેલા છે એ હકીકત જે રેકોર્ડ ઉપર હતી એ નામદાર હાઈકોર્ટના ધ્યાન ઉપર લાવવામાં આવેલી અને ત્યારબાદ નામદાર હાઈકોર્ટે આ ચુકાદો આપેલો.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વડી અદાલતના આ ઐતિહાસિક ચુકાદાને આવકારતા કહ્યું, ભોગ બનનારા લોકોને સરકાર દ્વારા ટૂંક સમયમાં આર્થિક સહાય ચૂકવાશે.
2: આજે માત્ર અમદાવાદ માટે જ નહીં, ગુજરાત માટે, દેશ અને દુનિયાના સૌ શાંતિપ્રિય દેશો માટે આજનો દિવસ એ ઐતિહાસિક દિવસ. આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી, દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે. અને હું હાઈકોર્ટને, નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું. આ સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી.
0: સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ વચ્ચે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. તેમણે વર્ચ્યુઅલ માધ્યમથી ત્રણેય જિલ્લાના પ્રભારી મંત્રી, સ્થાનિક સાંસદ, ધારાસભ્યો સહિત પદાધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. આ સાથે શ્રી વાઘાણીએ કલેક્ટર પાસેથી નીચાણવાળા વિસ્તાર, નદી નાળાની સ્થિતિ અને બંધમાં પાણીની આવકનો અહેવાલ મેળવ્યો. રેલવેના મુંબઈ મંડળમાં વરસાદી પાણી ભરાતા આજની કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. સત્તાવાર યાદી મુજબ અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, સુરત મહુવા એક્સપ્રેસ, ઓખા મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ અને જામનગર બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ ટ્રેન આજે રદ રહેશે. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવના છે. દરમિયાન હવામાન વિભાગે આજે ભાવનગર, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં પણ આજે ફરી વરસાદ થયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે, જ્યારે શહેરના ઘોઘા સર્કલ, લીંબડીઓમાં એક જર્જરિત ઇમારતનો એક ટુકડો ધરાશાયી થયો છે. તો ટાણા પાલીતાણા માર્ગ પર GSPL ગેસ ટર્મિનલની બાજુમાં માર્ગ પર ઝાડ પડતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો.
3: છેલ્લા 2 દિવસથી અમરેલી, ભાવનગર અને જુનાગઢ પંથકમાં મેઘરાજા મન મૂકીને મહેર વરસાવતા ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ વરસાદી પાણીની આવક શરૂ થતા માત્ર 1.5 દિવસમાં જ 23 ફૂટેથી 11 ફૂટ વધીને 34 ફૂટે ઓવરફ્લો થઈ ગયો હતો. શેત્રુંજી ડેમ છેલ્લા 7 વર્ષે સતત ઓવરફ્લો થઈ રહ્યો છે. આજે 6 કલાકે ડેમના 40 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. આકાશવાણી સમાચાર, સુરેશ ત્રિવેદી, ભાવનગર.
0: અમરેલીમાં સાવરકુંડલાના ગિનિયા ગામમાં દિવાલ ધરાશાયી થતા 1 અને ધારી વિસ્તારમાં ખોડિયાર બંધના દરવાજા ખોલ્યા પછી સરભંડા નદીમાં તણાઈ જવાથી 1, એમ કુલ 2 લોકોના મોત થયા છે. જ્યારે તાપીના વ્યારા, ટીચકપુરા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં વરસાદના અહેવાલ છે. આ ઉપરાંત સોનગઢમાં ડોસવાડા, વિયર બંધ છલકાતા 17 જેટલા ગામને સાવચેત કરાયા. હાલ જિલ્લાના 26 જેટલા માર્ગ બંધ હાલતમાં છે. તો છોટાઉદેપુરના બોડેલીમાં 3.25 ઇંચ, કદવાલમાં 2, નસવાડીમાં 1.5 ઇંચથી વધુ અને છોટાઉદેપુર તથા ક્વાંટ જિલ્લામાં, ક્વાંટ તાલુકામાં 1-1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
4: Fantastic fun for family.
5: 101.1 MHz Surat FM.
6: અંતરિયાળ વિસ્તારોના જનજાતીય વિદ્યાર્થીઓના સપનાઓને હવે મળી રહી છે નવી પાંખો. શાળા સુધીની લાંબી અને મુશ્કેલ રાહ હવે બની છે શિક્ષણ તરફની સુરક્ષિત અને સરળ સફર, જેના થકી આદિજાતિના વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની શાળા અને કોલેજમાં મેળવી શકશે પ્રવેશ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત સરકાર લઈને આવી છે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન. રાજ્યના 14 આદિજાતિ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ₹132 કરોડની જોગવાઈ થકી આજે GSRTCની 111 આધુનિક GPS યુક્ત બસો 100થી વધુ રૂટ્સ પર દોડી રહી છે, જેનો 7000થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. અને હવે વધારો કરી કુલ 450 બસો આ શિક્ષણ યાત્રામાં જોડાવા જઈ રહી છે. આધુનિક વેબ પોર્ટલ દ્વારા બસોનું સતત મોનિટરિંગ થતાં સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.

0: अब आज का सदाबहार नगमे प्रोग्राम खत्म होता है। आप सुन रहे हैं विविध भारती, राष्ट्रीय सेवा, देश की सुरीली धड़कन। सखी सहेली कार्यक्रम के लिए कीजिए बस थोड़ा सा इंतजार।
1: अरे भाई तया सांभळ्यू, आपणे दरियामां હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે।
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ। આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ द्वारा जनहित में प्रसारित।
3: इस कार्यक्रम के प्रायोजक है देवदर्शन धूप अगरबत्ती, धूप स्टिक्स, कोन्स एवं हवन सामग्री।

0: ઓલા જીવનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સુરત એફએમ પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર. થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
3: સોમવાર થી શુક્રવાર
2: સાંજે
4: 6:05
5: ઓન સુરત એફએમ 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
6: ये है विविध भारती, देश की सुरीली धड़कन. छाया गीत. ये कार्यक्रम आप सुनेंगे कुछ ही पलों में.

મિત્રો, મોસમની વાત કરીએ તો હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સૌએ સમયાનુકૂળ નિર્ણય લેવો. આજે છે 7 જુલાઈ. આપણા સુપ્રસિદ્ધ ટ્રેજેડી કિંગ અભિનેતા દિલીપ કુમારની પુણ્યતિથિ. તો ચાલો આજનો કાર્યક્રમ સુપ્રત કરીએ દિલીપજીને નામ. તેમની જ કેટલીક સુપરહિટ રચનાઓ સાથે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ. માણીએ ફિલ્મ બૈરાગનું ગીત આશા ભોસલે અને મોહમ્મદ રફીના સ્વરમાં, આનંદ બક્ષીની રચના અને સંગીત કલ્યાણજી આનંદજીનું.

0: સાચે જ આખા શહેરમાં તો શું સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એમના જેવું વ્યક્તિત્વ જોવા મળે એમ નથી. આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુજરાહુ આ જમાના, જેમાં સમય છે એક નાનકડા વિરામનો, તો જોડાયેલા રહો, થોડી જ વારમાં ફરી મળીએ.
1: હરરોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: વેલકમ અગેન ફ્રેન્ડ્સ. દોસ્તો, આપ માણી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. આજનો કાર્યક્રમ વિશેષતઃ જાણીતા ટ્રેજેડી સુપરસ્ટાર દિલીપ કુમાર પર આધારિત છે. તેમનો જન્મ બ્રિટિશ ભારત અને હાલ પાકિસ્તાનમાં પેશાવરમાં થયો હતો. 1944 થી તેમનું ફિલ્મી કેરિયર શરૂ થયું

ફિલ્મ જ્વાર ભાટાથી, પરંતુ સફળતા મળી 1947ની ફિલ્મ જુગનુથી અને 1957ની ફિલ્મ નયા દોર, જેમાં નવગઠિત દેશની આમ જનતાની ચુનૌતીઓ અને સંઘર્ષોને અદ્દલ રૂપે તેમણે પ્રસ્તુત કર્યા. તો ચાલો માણીએ ફિલ્મ નયા દોરની આ સુંદર રચના મોહમ્મદ રફીના સ્વરમાં, સંગીત ઓપી નૈયરનું અને રચના સાહિર લુધિયાનવીની.

મિત્રો, આગળ વધતા તેમના કેરિયરમાં તેમને દીદાર અને દાગ જેવી ફિલ્મો માટે સર્વશ્રેષ્ઠ અભિનય માટે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. દેવદાસમાં પણ તેમને તેમના અવિસ્મરણીય અભિનય માટે પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. 16મી સદી પર આધારિત ફિલ્મ મુગલે આઝમમાં યુવરાજ સલીમના પાત્રમાં અદ્ભુત ભૂમિકા તેમણે નિભાવી. તો ચાલો આ ફિલ્મની રચના પણ આજે માણીએ અને યાદ કરીએ સમ્રાટ અકબરના મહેલની જાહોજલાલી.

હમણાં જ આપે માણ્યું ફિલ્મ મુગલે આઝમનું ગીત લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં, સંગીત હતું નૌશાદનું અને શબ્દરચના શકીલ બદાયોનીની. મિત્ર, દિલીપકુમારના અભિનયની વિવિધતા અલૌકિક હતી. તે સમયના કાર્યકાળ દરમિયાન સુપરસ્ટાર તેઓ બન્યા હતા, પણ તેમની હૃદયદ્રાવક ઘણી ફિલ્મોના અભિનયથી તેઓ ટ્રેજેડી કિંગ તરીકે ઓળખાયા. માણીએ તેમની આવી જ એક રચના ફિલ્મ દિલ દિયા દર્દલિયામાંથી.

0: મિત્રો, હમણાં જ આપે માણ્યું ફિલ્મ દિલ દિયા દર્દલિયાનું ગીત, જેને સ્વર આપ્યો હતો મોહમ્મદ રફીએ, સંગીત હતું નૌશાદનું અને રચના શકીલ બદાયુનીની. મિત્રો, આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુજરાહો આ જમાનામાં. સુપ્રસિદ્ધ અભિનેતા દિલીપ કુમારની ફિલ્મોના ગીતો. સમય છે એક શોર્ટ બ્રેકનો, સો સ્ટે ટ્યુન, વેલકમ બેક સૂન.
1: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી.
2: 60 વર્ષ જૂની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા ધોરણ 12 પછી પ્રવેશ માટે આજે જ ગુજરાત સરકારના જીકાસ પોર્ટલની મુલાકાત લો અને VNSU માં કોઈ પણ વિદ્યાર્થી એડમિશન વગર રહેશે નહીં, તમામને એડમિશન મળી જશે. અને હવે પછીના રાઉન્ડમાં આપ અચૂક પ્રવેશ મેળવી લો અને VNSU માં દરેક સેમિસ્ટરમાં અન્ય કોલેજમાં જવાની પ્રવેશની વ્યવસ્થા છે.
3: જો ચાહું એક પલ મેકર દિખાઉં, મેં જાદુગર એસા જો કિસી સે હાર ના માનું.
4: અચ્છા, તો ઘુમાઈએ છડી ઓર કરીએ કુછ એસા. મેં ઘુમું પૂરી દુનિયા પર, ના હો મેરા રેડિયો મુજસે દૂર.
3: બસ ઇતની સી બાત, તો નિકાલી અપના મોબાઈલ ઓર જો કહેતા હું વો કરીએ હુઝૂર.
4: યે લો, આ ગયા મોબાઈલ હાથ મેં.
3: એન્ડ્રોઇડ યા iOS પ્લેટફોર્મ સે કરીએ ડાઉનલોડ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ. ઓર અબ દેખીએ જાદુ. સિર્ફ લાઈવ રેડિયો હી નહીં, એક હી એપ મેં આપકો મિલેગા લાઈવ ટીવી, ન્યૂઝ, એન્ટરટેનમેન્ટ ઓર ઇન્ફોર્મેશન ભી.
4: વાહ, યે તો કમાલ કા મોબાઈલ એપ હે.
3: પ્રસાર ભારતી નેટવર્ક, અબ કહીં ભી કભી ભી આપકે મોબાઈલ સ્ક્રીન પર.
4: તો આનંદ લીજીએ વિવિધ ભારતી સુરત કે કાર્યક્રમો કા
3: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર.
5: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
6: તમારી વાતો તમારા અવાજમાં,
7: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
6: હોઉ બહાર કે ઘરમાં,
7: રહેશે સુરત FM તમારા દિલમાં.
6: કોલ કરો
7: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
6: 0261-22-36-209
7: 0261-22-36-209 પર.
8: હેલો, સુરત FM સ્પીકિંગ. 101.1 MHz.
7: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
9: सुबह जलाओ शाम जलाओ
10: दीप दर्शन धूप.
7: फैंटास्टिक फन फॉर फैमिली.
11: 101.1 MHz सूरत FM.
0: વેલકમ ફ્રેન્ડ્સ, આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. દોસ્તો, દિલીપ કુમારની ઘણી ફિલ્મોમાં ગ્રામ્ય જીવન દર્શન પણ ખૂબ સારી રીતે પ્રસ્તુત થતું, જેમાંની એક ફિલ્મ ગોપીનું ગીત હવે આપણે માણીએ. મહેન્દ્ર કપૂર અને સાથીઓના સ્વરમાં, સંગીત કલ્યાણજી આનંદજીનું, રચના રાજિંદર કૃષ્ણનની.

મિત્ર, દિલીપ કુમારજીની ડબલ રોલની ભૂમિકાવાળી ફિલ્મ રામ ઓર શ્યામ, જેમાં એક ગ્રામ્ય જીવનવાળી અને એક શહેરી બાબુની ભૂમિકા ખૂબ જ આકર્ષિત હતી, જેમાં વહીદા રહેમાન અને મુમતાઝ તેમના સહકલાકાર હતા. ચાલો માણીએ આજ ફિલ્મનું ગીત આશા ભોસલે અને મહેન્દ્ર કપૂર તેમજ સાથીઓના સ્વરમાં, સંગીત નૌશાદનું અને રચના શકીલ બદાયનીની.

0: મિત્ર, આકાશવાણી પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતવા જમાના, જેમાં સમય છે એક નાનકડા વિરામનો. તો જોડાયેલા રહો, થોડી જ વારમાં ફરી મળીએ.
1: હેલો, આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
2: હા, સુરત એફએમ.
1: કોણ બોલો?
2: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
1: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
2: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
1: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર. સુરત એફએમ. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140. અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ વાતોની સાથે મેલોડિયસ ગીતો.

0: आप सूरत में हो या सूरत से दूर,
1: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
0: कभी नहीं रहेंगे आपसे दूर।
1: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
0: हमेशा आपके साथ। फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
3: रात 10 बजे सुनना न भूले कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
0: हर बुधवार और शनिवार शाम 7 बजे सुनिए विशेष जयमाला, जिसके प्रायोजक है
4: सुबह जराओ शाम जराओ
5: देव दर्शन थू।
0: फैंटास्टिक फन फॉर फैमिली
2: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
6: વેલકમ ફ્રેન્ડ્સ, આપ માણી રહ્યા છો કાર્યક્રમ ગુજરા હુઆ જમાના આકાશવાણીના સુરત કેન્દ્ર પર। દિલીપકુમારની પુણ્યતિથિ પર આજે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરતા તેમના સ્વરમાં ગવાયેલી કવિતા સાથેની આ સુંદર રચના હવે માણીએ ફિલ્મ કર્મામાંથી, જેમાં દેશભક્તિ તેમના રગે રગમાં મુખ પર નિખરીને દેખાઈ આવે છે। સરસ મજાની આ શબ્દરચના છે આનંદ બક્ષીની, લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત છે, સ્વર દિલીપ કુમાર, મોહમ્મદ અઝીઝ અને કવિતા કૃષ્ણમૂર્તિનો। તો ચાલો માણીએ આ સરસ મજાનું ગીત।
7: બડા કઠિન હૈ પ્રશ્ન ભૈયા આયે બારંબાર ઇસ ઉમર મેં પૂછે બીવી ક્યા કરતે હો પ્યાર મુઝસે ક્યા કરતે હો પ્યાર। अरे पूछे मेरी बीवी डू यू लव मी डू यू लव मी।
8: तो क्या कहा आपने?
7: अरे बरसों से तो कहता आया आई लव यू आई लव यू, हर दिन हर पल यही कहूं मैं आई लव यू, सुबह सवेरे काम पे जाऊं आई लव यू,

મિત્રો, આ સરસ મજાની રચના સાથે આજનો ગુજરા હુઆ જમાના કાર્યક્રમ પૂરો કરીએ, જે કેન્દ્રિત હતો અભિનેતા ટ્રેજેડી કિંગ દિલીપ કુમાર પર. આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. સાંજના 7 વાગી રહ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો ફૌજી ભાઈઓનો કાર્યક્રમ જયમાલા.

શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.

મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: પ્રધાન આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું, ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરવા કામ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ. કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન કરતા બંને દેશો વચ્ચે વધતી ભાગીદારી પર પ્રકાશ પાડ્યો. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા પાસે વિવિધ ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવાની અપાર તક છે. તેમણે કહ્યું કે જ્યારે ભારતના 140 કરોડ લોકો અને ઇન્ડોનેશિયાના 29 કરોડ લોકો સહિયારી પ્રગતિ માટે સાથે મળીને આગળ વધશે ત્યારે ઇતિહાસ રચાશે.
1: भारत इंडोनेशिया का स्ट्रेटेजिक ट्रस्ट इंडो पैसिफिक में स्टेबिलिटी का मजबूत आधार बनेगा. हमारी साझेदारी केवल दो देशों का संबंध नहीं है, यह इंडो पैसिफिक की स्टेबिलिटी, ग्लोबल साउथ की शक्ति और विश्व के शेयर्ड फ्यूचर में विश्वास का संकल्प है.
0: પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત કાર્યકારી જૂથ પદ્ધતિ દ્વારા આતંકવાદનો સામનો કરવા નજીકથી કામ કરી રહ્યા છે.
1: આતંકવાદ જૈસે વિષયો પર ભારત ઓર ઇન્ડોનેશિયા દોનો કી એક રાય રહી હૈ. પિછલે વર્ષ પહલગામ મે જબ જધન્ય આતંકવાદી હમલા હુઆ, ઇન્ડોનેશિયા તબ ભારત કે સાથ મજબૂતી સે ખડા રહા. मैं इसके लिए राष्ट्रपति प्रभवो और आप सभी का आभार व्यक्त करता हूं. हमारे दोनों देश काउंटर टेररिज्म पर जॉइंट वर्किंग ग्रुप के माध्यम से साथ काम कर रहे हैं.
0: પ્રધાનમંત્રી મોદીએ જકાર્તામાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપ્રમુખ પ્રબોવો યાંતો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી. બંને નેતાઓએ પરસ્પર હિતના ક્ષેત્રોમાં સહયોગ વધારવાના હેતુથી સમજૂતી કરાર કર્યા હતા.
1: क्रिटिकल मिनरल्स और स्टील के क्षेत्र में सप्लाई चेन को अधिक मजबूती देने के लिए भी अहम समझौता हुआ है. हमारी कंपनीज के बीच स्टेनलेस स्टील और रेयर अर्थ मैग्नेट को लेकर साझेदारी की नई शुरुआत हो रही है.
0: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ IIM બેંગ્લોરના પરિસરને ઇન્ડોનેશિયામાં સ્થાપવાની મંજૂરી મળવાથી ભારતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડોનેશિયાની તેમની મુલાકાત દરમિયાન આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા શ્રી શાહે કહ્યું કે આ અભિયાન દિલ્હીના પર્યાવરણમાં પરિવર્તન લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે.
2: 6300 હેક્ટર હરિત રીચ દિલ્હી કા ફેફડા બનકર દિલ્હી કે પર્યાવરણ કી સુરક્ષા કરેગી. 1 કરોડ સે અધિક દેશી પૌધે, 35 લાખ સે જ્યાદા બડે બડે વૃક્ષ કે પૌધે ઓર 65 લાખ અન્ય ઝાડિયાં, બાંસ ઓર ઔષધીય રોપે લગાને કા કામ હોગા.
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે બહેરીનના નાયબ પ્રધાનમંત્રી ખાલિદ બિન અબ્દુલ્લા અલ ખલીફા સાથે મુલાકાત કરી. ડોક્ટર જયશંકરે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે બંનેએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અંગે ચર્ચા કરી હતી. તેમણે પ્રાદેશિક પરિસ્થિતિ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. ઇમરજન્સી ક્રેડિટ ગેરંટી યોજનાના 5મા તબક્કા હેઠળ 4 લાખથી વધુ ગેરંટી જારી કરવામાં આવી છે અને ગેરંટીની રકમ 1,55,000 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. આ વર્ષે મે મહિનામાં શરૂ કરાયેલી આ યોજનાનો સૌથી વધુ ફાયદો સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગોને થયો છે, જેમને 98% ગેરંટી પૂરી પાડવામાં આવી છે. કુલ ગેરંટી રકમમાંથી 82% રકમ MSMESને પણ આપવામાં આવી છે. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો, જેનો ઉદ્દેશ્ય 20,000થી વધુ કૃષિ ઉદ્યોગ સાહસિકો અને 20 લાખ ખેડૂતોને સશક્ત બનાવવાનો છે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ચૌહાણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા કૃષિ વિકાસ, સમૃદ્ધ ગામડાઓ અને સમૃદ્ધ ખેડૂતોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
3: सरकार अपने सारे प्रयत्न कर रही है, लेकिन सरकार के साथ अगर बाकी संगठन भी जुड़ते हैं तो काम और तेजी से आगे बढ़ता है। और प्रगति कार्यक्रम के अंतर्गत ये तय किया है कि अभी तक 26,000 कृषि उद्यमी ट्रेंड कर इन्होंने तैयार किए हैं, जो एक गांव में काम करते हैं और गांव की कृषि को बदलने के लिए 100-200 किसान को साथ जोड़ते हैं।
0: केंद्रीय कृषि और खेडूत कल्याण मंत्री शिवराज सिंह चौहान मंत्रालय वरिष्ठ अधिकारी साथ उपराष्ट्रपति सीपी राधाकृष्णन ने कपास उत्पादकता मिशन विषे माहिती आपी। उपराष्ट्रपतिए भारत कपास क्षेत्र ने मजबूत बनावा मिशन व्यापक कार्य योजना की प्रशंसा की। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/tv અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો। ગુજરાતના અમદાવાદમાં 26 જુલાઈ 2008 રોજ થયેલા શ્રેણીબંધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો। આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી। તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો। અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તોને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવાનો પણ હુકમ કર્યો। ભારતીય હવામાન વિભાગ IMD જણાવ્યું છે કે આગામી 3 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર ગુજરાત હરિયાણા પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગોમાં આગળ વધવા અનુકૂળ પરિસ્થિતિઓ છે। હવામાન વિભાગે આજે દરિયાકાંઠાના કર્ણાટક ગુજરાત કોંકણ ગોવા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે। વલસાડ જિલ્લામાં વાપીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો અને ઘણા વિસ્તારોમાં લોકો પાણી ભરાઈ જવાનો સામનો કરી રહ્યા છે। અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ કોઈપણ કટોકટીનો સામનો કરવા

એનડીઆરએફ અને એસડીઆરએફની 39 ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુએલ મેક્રોન અને સીરિયાના રાષ્ટ્રપ્રમુખ અહેમદ અલ સારા વચ્ચે રાષ્ટ્રપતિ મહેલમાં બેઠક પહેલા જ સીરિયાના પાટનગર દમાસ્કસમાં 2 વિસ્ફોટ થયા, જેમાં 4 પોલીસ કર્મીઓ સહિત 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ફ્રેન્ચ રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ સુરક્ષિત છે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી બાદ ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ વોશિંગ્ટન સાથે અંતિમ કરાર પર વાટાઘાટો કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો છે. શ્રી અરાગચીએ એક સોશિયલ મીડિયા સંદેશમાં ઇરાન અને અમેરિકા વચ્ચેના સમજૂતી કરારનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્યાં સુધી વોશિંગ્ટન અને તેની પ્રતિબદ્ધતાનું સન્માન નહીં કરે ત્યાં સુધી તેરાન વાટાઘાટો ફરી શરૂ કરશે નહીં. તૃણમૂલ કોંગ્રેસના બેંક ખાતાઓમાં નાણાકીય છેતરપિંડી અને શંકાસ્પદ ભંડોળના રૂટિંગના કિસ્સામાં પ્રવર્તન નિદેશાલયે આજે કોલકાતા અને તેની આસપાસના 5 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ઈડી દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે શંકાસ્પદ હેતુઓ માટે ઉડ્ડયન અને મુસાફરી કંપનીઓ દ્વારા 150 કરોડ રૂપિયાથી વધુના ભંડોળનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કેરળના આરોગ્ય મંત્રી કે મુરલીધરન સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકમાં રાજ્યમાં મુખ્ય આરોગ્ય કાર્યક્રમો અને જાહેર આરોગ્ય પહેલોના અમલીકરણ અને પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે આજે વાયનાડના મેપડીમાં કલાડી નજીક ટનલ બાંધકામ સ્થળ પર ભૂસ્ખલનના 3 લોકોના મોત થયા હતા. ભૂગર્ભમાં ફસાયેલા 9 કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને મેપડીની સરકારી મેડિકલ કોલેજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે નોટિંગહામના ટ્રેન્ટ બીચ ખાતે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં યજમાન ઇંગ્લેન્ડ સામે રમશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થવાની છે. મેન ઇન બ્લ્યુ ટીમ શ્રેણીને બરાબરી કરવા માટે પ્રયત્નશીલ રહેશે, કારણ કે નવા કેપ્ટન શ્રેયસ અય્યર હજુ સુધી તેમની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ જીત નોંધાવી નથી. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રા એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. વાર્ષિક યાત્રાના 5મા દિવસે આજે યાત્રાળુઓની સંખ્યા 1 લાખને વટાવી ગઈ. અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 20,537 યાત્રાળુઓએ મંદિરની મુલાકાત લીધી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ઇન્ડોનેશિયા સાથે મળીને આતંકવાદનો સામનો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 70 લાખ વૃક્ષો વાવવાના મિશનનો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણના હસ્તે પ્રગતિ પ્રોજેક્ટનો શુભારંભ. અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત. નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યું. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી બે બાળકના મોત થતાં આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતે દોષિતોને સજા અંગેના ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો. આ કેસમાં અમદાવાદ સિટી સેશન્સ કોર્ટની વિશેષ અદાલતે અગાઉ 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા કરી હતી. તમામ દોષિતોની અપીલ અંગેની સુનાવણીમાં વડી અદાલતે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો. અદાલતે મૃતકોના પરિવારને 10 લાખ અને ગંભીર ઇજાગ્રસ્તને 5 લાખ રૂપિયાની સહાય ચૂકવવા પણ હુકમ કર્યો છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હરસંઘવીએ ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસના સૌથી મોટા અને ઐતિહાસિક આ ચુકાદાને આવકારતા કહ્યું, ભારતની ધરતી પર આતંકવાદ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ માટે કોઈ જ સ્થાન નથી.
1: સ્પષ્ટ સંદેશ છે કે આતંકવાદ માટે ભારતમાં કોઈ જગ્યા નથી અને આ મજબૂત ચુકાદો એ આતંકવાદ સામે કાયદાકીય રીતે એક બહુ મોટી જીત તરફ આપણે જ્યારે આગળ વધી રહ્યા છે. તે પરિવારજનોએ એમના સ્વજનો આ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં ગુમાવ્યા હશે એવા પરિવારોને 10 લાખ રૂપિયાની સહાયનો બી આજે આમાં ચુકાદો આપ્યો છે અને જે લોકો સિવિયર ઇન્જર થયા હશે એવા લોકોને 5 લાખ રૂપિયા એમના પરિવારજનોને મદદ પહોંચાડવાનું હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો આપ્યો છે તેને ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર દ્વારા તાત્કાલિક અમલમાં લાવીને એ ચૂકવવામાં આવશે.
0: ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં વર્ષ 2008માં 22 જેટલી જગ્યાએ બોમ્બ વિસ્ફોટ થતા 56 જેટલા લોકોના મોત થયા હતા, જ્યારે 246 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ શૂન્ય જાનહાનિના અભિગમ સાથે કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ હોવાનું જણાવ્યું. ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી અમરેલી, રાજકોટ અને ભાવનગરના વહીવટીતંત્ર સાથે વરસાદની સ્થિતિની સમીક્ષા કરતા શ્રી વાઘાણીએ તંત્રની તૈયારીઓ, નીચાણવાળા વિસ્તારની સ્થિતિ, આપત્તિ વ્યવસ્થાપન યોજના અને લોકોની સુરક્ષા માટે

0: લેવાયેલા પગલાંની માહિતી મેળવી. શ્રી વાઘાણીએ જળાશયમાં પાણીની આવક અંગેનો તાજેતરનો અહેવાલ પણ મેળવ્યો. તેમણે સંભવિત રોગયાળો અટકાવવા ક્લોરીનની ટીકડીઓ અને ORSનો પૂરતો જથ્થો રાખવા તેમજ તાલુકા કક્ષાએ ત્વરિત પ્રતિભાવ દળ કાર્યરત કરવા આરોગ્ય વિભાગને તાકીદ કરી. ઉલ્લેખનીય છે કે અમરેલીમાં અત્યાર સુધી મોસમનો સરેરાશ 12 ઇંચ, ભાવનગરમાં 8 ઇંચ અને રાજકોટમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગ સજ્જ છે. દરમિયાન ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર SEOC ખાતે રાહત નિયામક સુભાષ સાવલિયાની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. તેમાં ચોમાસામાં સંભવિત આપત્તિઓ સામે શૂન્ય જાનહાનિના અભિગમ સાથે વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે આરોગ્ય વિભાગ સતર્ક થયું છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરની સમીક્ષા બેઠકમાં રાજ્યની આરોગ્ય સ્થિતિ અને દવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી. શ્રી પાનશેરિયાએ કહ્યું, રાજ્યમાં દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જાહેર આરોગ્ય કેન્દ્ર PHC, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર CHC અને 108 એમ્બ્યુલન્સ આરોગ્ય સેવાઓથી સજ્જ છે. હાલ રાજ્યમાં કોઈ ગંભીર બાબત કે ચિંતાજનક પરિસ્થિતિ ન હોવાનું પણ શ્રી પાનશેરિયાએ ઉમેર્યું.
1: એટલે આખી ચેનલ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ જ્યાં વધુ છે ત્યાં ખાસ કરીને તકેદારી રાખવા માટે આજે અમારા આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓની મીટિંગ સંપન્ન કરી અને દરેક જિલ્લાઓમાં નો તાગ લઈ ત્યાં આરોગ્ય ક્ષેત્રની ઘટતી કડી પૂરી કરવા માટેની સૂચના આપી છે.
0: પંચમહાલમાં ગોધરાના વિંઝોલ અને જીતપુર ગામના 2 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયાના અહેવાલ છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ચાંદીપુરા વાયરસ સામે સાવચેતી રાખવાની જરૂર હોવાનું જણાવ્યું. આરોગ્ય વિભાગ દ્વારા તમામ ઘર અને સમગ્ર વિસ્તારમાં દવાનો છંટકાવ શરૂ કરાયો હોવાનું શ્રી પાનશેરિયાએ ઉમેર્યું.
1: આજુબાજુના ઘરોમાં વગેરે દવા છંટકાવ કરવામાં આવ્યા છે અને હાલ પૂરતા બીજા કોઈ ચાંદીપુર વાયરસના ક્યાંય કેસ પ્રાપ્ત થયા નથી. ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાથી રોગને આપણે અટકાવી શકીશું. તો અમારી બંને ગામોમાં અમારી ટીમ અત્યારે સર્વે પહોંચી ગઈ છે, જે તે દવાનો જથ્થો પણ ત્યાં ઉપલબ્ધ કેન્દ્રની અંદર કરવામાં આવ્યો છે.
0: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષના નેતાઓ સક્રિય થયા છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજે સેન્સ પ્રક્રિયા યોજાઈ. ભાજપના નિરીક્ષક પૂર્ણેશ મોદી, બળવંતસિંહ રાજપૂત અને ગીતા નાયકે વડોદરામાં દાવેદારોની રજૂઆત અને અભિપ્રાય સાંભળ્યા હતા. ઉલ્લેખનીય છે કે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના અવસાન બાદ આ બેઠક ખાલી થતા આગામી 30 જુલાઈએ પેટાચૂંટણી માટે મતદાન અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર કરાશે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ છોટાઉદેપુરના દિગ્ગજ નેતા સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના અવસાને રાજ્યના જાહેર જીવન માટે મોટી ખોટ ગણાવતા તેમને શ્રદ્ધાંજલિ આપી. જેતપુર પાવીમાં ઉમરવા ખાતે તેમણે સ્વર્ગીય મોહનસિંહ રાઠવાના નિવાસસ્થાને શોકગ્રસ્ત પરિવારજનોને મળી સાંત્વના પાઠવી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમદાવાદમાં આજથી 3 દિવસ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ અને કાર્યક્રમોના ભવ્ય પ્રદર્શન સમૃદ્ધ ગુજરાત 2026નો પ્રારંભ થયો. પહેલા જ દિવસે 8,000થી વધુ વિદ્યાર્થી આ પ્રદર્શન નિહાળ્યું. મણિનગરમાં LG મેદાન ખાતે પ્રદર્શનનો પ્રારંભ કરાવ્યા બાદ અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ કહ્યું, આ પ્રદર્શનમાં સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને નાણાં સહિત સરકારના વિવિધ વિભાગના 50થી વધુ સ્ટોલ લગાવાયા છે. અમદાવાદમાં આગામી 16 તારીખે યોજાનારી ભગવાન જગન્નાથજીની 150મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ એક જ દિવસ એવો છે જ્યારે ભગવાન સામે ચાલીને ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. જગતના નાથના દર્શન કરવા ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ રથયાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી સાથે સરસપુરમાં તેમના મોસાળમાં રોકાયા છે, જ્યાં તેમને ભરપૂર લાડ લડાવવામાં આવી રહ્યા છે. તેમજ તેમને ભાવતી વિવિધ વાનગી અને 56 ભોગ અર્પણ કરવામાં આવે છે. રાજ્યના કેટલાક જિલ્લામાં આજથી ફરી વરસાદનું આગમન થયું છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 181 તાલુકામાં વરસાદનો અહેવાલ છે. તેમાં પણ સૌથી વધુ 16 ઇંચ જેટલો વરસાદ સુરતના કામરેજ તાલુકામાં નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 20.44% જેટલો વરસાદ થયાના અહેવાલ છે. તેના કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65% જેટલો જળસંગ્રહ થયો છે. તો 11 બંધને હાઈ એલર્ટ પર રખાયા છે, જ્યારે માછીમારોને 11 તારીખ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યભરમાં વરસાદના કારણે કેટલાક જિલ્લામાં જનજીવન તેમજ વાહન વ્યવહારને અસર થઈ છે. સુરતમાં ગઈકાલથી થતા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો ફસાયેલા 567 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું. તેમજ

0: 21 લોકોને બચાવાયા. તેમજ ભેદવાળ ખાડીનું પાણી સુરત નવસારી મુખ્ય માર્ગ પર આવતા ટ્રાફિક ડાયવર્ટ કરાયો. પાલી વિસ્તારમાં વરસાદી પાણીથી ભરાયેલા ખાડામાં ડૂબવાથી 2 બાળકોના મોતના અહેવાલ છે. અરવલ્લીના માલપુર તાલુકામાં સરેરાશ 1.5 વરસાદ નોંધાયો તો મોડાસાના સરડોઈ ગામના મુખ્ય માર્ગ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા.
1: અરવલ્લી જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી માલપુર, મોડાસા, મેઘરજ, શામળાજી, ભીલોડા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. સાથે શામળાજી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. રામપારક સહિતના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું હતું. મોડાસા તાલુકાના સરડોઈ ગામે ભારે વરસાદને કારણે ગામના મુખ્ય માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
0: તાપીમાં પણ પૂર્ણા નદી 2 કાંઠે વહી રહી છે, જ્યારે વલસાડમાં ભારે વરસાદથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પાણી ભરાયા. તો રાજકોટનું લાલપરી જળાશય 70% ભરાતા નવાગામ અને બેડીગામ માટે ચેતવણી અપાઈ. ડાંગમાં પણ 10 કલાકમાં સરેરાશ 3.2 ઇંચ વરસાદના અહેવાલ છે, જ્યારે ભાવનગરમાં ગત 24 કલાકમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો. બોટાદ તેમજ ભરૂચના તમામ 9 તાલુકામાં વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે ગીર સોમનાથમાં ઉનાના અસરગ્રસ્ત ગામોમાં સામાજિક સંસ્થાઓ દ્વારા ખાદ્ય સામગ્રીના પેકેટનું વિતરણ કરાયું. પોરબંદરના ઘેડ વિસ્તારમાં ઉપરવાસના પાણી ફરી વળતા અનેક માર્ગ બંધ થયા. મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો. રાજ્યમાં આગામી 13 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. દરમિયાન નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એકે દાસે જણાવ્યું.
2: गुजरात रीजन और सौराष्ट्र पर दोनों रीजन में हैवी टू वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में. इसके साथ हल्का से मध्यम बरसात का संभावना रहेगा, पूरा राज्य में ही रहेगा. एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ इक्का दुक्का स्थानों में दिया गया है. सूरत, दांग, नवसारी, वलसाड, तापी और दमन दादरा नगर हवेली के लिए दिया गया है. और ऑरेंज वार्निंग के साथ जो डिस्ट्रिक्ट दिया गया है गुजरात रीजन में, नर्मदा, भरूच, खेड़ा और अरवली के लिए दिया गया है.
0: अंत में मुख्य समाचार फरी एक बार. વર્ષ 2008ના અમદાવાદ બોમ્બ વિસ્ફોટ કેસમાં ગુજરાત વડી અદાલતનો ઐતિહાસિક ચુકાદો. 38 દોષિતોને ફાંસી અને 11 દોષિતોને આજીવન કેદની સજા યથાવત. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ચુકાદાને ઐતિહાસિક ગણાવ્યો. ભારે વરસાદના લીધે સર્જાતી કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ. કૃષિમંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પંચમહાલમાં ચાંદીપુરા વાયરસથી 2 બાળકના મોત થતા આરોગ્ય વિભાગ સતર્ક. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ. મોસાળ સરસપુરમાં ભક્તોનો ધસારો. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આવતીકાલે અતિ ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.
3: આપ સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદથી પ્રસારિત સાંજના પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. આ આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. હવે સાંભળીએ કાર્યક્રમ આપકે લીએ.

આકાશવાણી છે ને આપ સાંભળી રહ્યા છો, વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 FM. અત્યારે અમારી સ્ટુડિયોની ઘડિયાળમાં રાત્રિના 11:10 અને 23 સેકન્ડ્સ થઈ છે. આ સાથે જ અમારી આજની પ્રસારણ સભાનું સમાપન કરીએ. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:55 મિનિટે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત હેતલ ભટ્ટને અનુમતિ આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.